સુપ્રભાત શ્રોતા મિત્રો, આપે ટ્યુન કર્યું છે આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. આજે તારીખ 11 મે 2026 સોમવાર, શક સંવત 1948, વિક્રમ સંવત 2082, વૈશાખ વદ 9. આપનો આજનો દિવસ મંગળમય હો એવી મંગળ કામનાઓ સાથે સભાનો શુભારંભ શરણાઈની મંગળ સુરાવલીઓ સાથે કરીએ.

આપ છો આકાશવાણીના દમણ કેન્દ્રની સાથે. હવે દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત હિન્દી સમાચાર આપ સાંભળશો થોડી જ વારમાં.

લક્ષ્મી સાહેબની રચના આપ માણી રહ્યા હતા. બાલકૃષ્ણ વૈષ્ણવનો સ્વર હતો. પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. અને હવે કાર્યક્રમ આગળ વધીએ. સૂરદાસની રચના આપના સુધી મોકલી રહ્યા છીએ. સુભદ્રા દેસાઈનો સ્વર.

બ્રહ્માનંદની આ રચના આપ માણી રહ્યા હતા મૃદુલા પરીખનો સ્વર હતો અને આ સાથે જ પ્રાતકાલીન ભક્તિ સંગીતના કાર્યક્રમ અર્ચનાને અહીં વિરામ આપીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ અમૃત ધારા. આજનો વિષય છે સુખ. વક્તા કેસી બારોટ.
1: સુખ સામાન્ય રીતે મનુષ્યની પ્રવૃત્તિનો આશય સુખ પ્રાપ્તિ અને દુઃખ નિવારણ છે. સામાન્ય મનુષ્યની સુખની કલ્પના કંઈક આવી હોય છે, પૂરતા ધન સંપત્તિ હોય, સારો બંગલો, ગાડી, અનુકૂળ પત્ની, આજ્ઞાકારી સંતાન અને સેવકો હોય, સારા સખા સંબંધીઓ હોય, પછી સ્વસ્થ દીર્ઘાયુ, સમાજમાં પ્રતિષ્ઠા અને ઉજળું ભાવિ હોય તો વ્યક્તિ સુખી કહેવાય છે. તૈત્તિરીય ઉપનિષદ આને જરા જુદી રીતે કહે છે. વ્યક્તિ સૌજન્યશીલ હોય, અધ્યયનશીલ હોય, બલિષ્ઠ એટલે કે બળવાન હોય, આશિષ્ટ એટલે ભોજન કરવામાં સમર્થ હોય, દૃઢિષ્ઠ એટલે દ્રઢ મનોબળવાળી હોય અને નિરોગી હોય. તસ્ય ઇયમ પૃથ્વી વિત્તસ્ય પૂર્ણા સ્યાત. આ ધન સંપત્તિથી ભરેલી પૃથ્વી તેને માટે હોય. સુખ અને દુઃખ વસ્તુનિષ્ઠ નહીં પણ વ્યક્તિનિષ્ઠ છે. કેમ કે એકને માટે જે વિષ સમાન હોય તે બીજા માટે અમૃતતુલ્ય હોય. જેમ કે મનુષ્યને કડવો લીમડો ગમતો નથી, પશુઓ આનંદથી આ લીમડો ખાય છે. ખીર જેમ સ્વાદિષ્ટ ભોજનવાળું શ્વાન એનું વમન કરી નાખે છે. અજ મન એવ કારણ સુખ દુઃખયો મનુષ્યાણામ, અર્થાત મનુષ્યના સુખ દુઃખનું કારણ મન જ છે. હા, જગતમાં જોવામાં આવે છે કે દોમ સાહેબી વચ્ચે જીવતો માણસ પણ હિજરાતો હોય છે. જ્યારે આકાશવાણીના ઉપાસકો, ઋષિમુનિઓ, સાધુ સંતો અકિંચન અવસ્થામાં પણ અલમસ્તાઈથી જીવતા હોય છે. શબ્દથી તપાસીએ તો સુખ એટલે મનને ગમતી, અનુકૂળ, આનંદદાયક અને રુચિકર એક સંવેદના. આનાથી વૃદ્ધ ભાવનાને, સંવેદનાને દુઃખ કહે છે. આ સુખના મુખ્ય બે પ્રકાર પાડી શકાય છે. એક શારીરિક, ભૌતિક, સાંસ્કારિક, દુન્યવી સુખ, દેહને જગતનું. બીજું આધ્યાત્મિક, પારલૌકિક, દિવ્ય સુખ. એમાં પહેલું સુખ અલ્પકાલીન અને નાશવંત છે, જ્યારે બીજું શાશ્વત અને અવિનાશી છે. પહેલામાં જન્મ, મરણ, ગર્ભાવસ્થા અને આદિ હોય છે, જ્યારે બીજામાં પુનર્જન્મ નથી, શાશ્વત સુખ અને પરમાનંદ છે. એને મોક્ષ કહે છે, ભગવાનના ધામનું સુખ કહે છે. આને જ સાચું અને સર્વોપરી સુખ કહે છે. આમ સુખની પ્રાપ્તિ માટે શાસ્ત્રો અને સંતો માર્ગદર્શન આપે, ઉપદેશ આપે છે કે આટલું સમજી લો, દેહનાશન છે, આત્મા અમર છે, સર્વકર્તા હર્તા ઈશ્વર છે. એની પ્રાપ્તિ માટે કામ, ક્રોધ આદિ શત્રુઓનો ત્યાગ કરો, સદાચાર, દયા અને અહિંસામય જીવન જીવો. ત્યાગીને ભોગવો તેન ત્યક્તેન ભુંજિતઃ, અહમ મમત્વ છોડી દો, ભક્તિમય અને અને પવિત્ર જીવન જીવો. આ લોકના રાજપાટ, સ્ત્રી, ધન, સંપત્તિ, સત્તા કશામાં સુખ નથી. નંદ નામના એક રાજાએ આખી પૃથ્વીનું નાણું ભેગું કર્યું હતું, એમાંથી જ મૃત્યુ થયું. ચિત્રકેતુ રાજાને કરોડ સ્ત્રીઓ હતી, છતાં સુખી ન થયો. વિશ્વવિજેતા સિકંદર, નેપોલિયન, કિંગ સોલોમન, માઇકલ જેક્સન, રાજા રાવણ જેવા કંઈક લોકો સંપત્તિ અને સત્તાના વૈભવમાં પણ સાચું સુખ મેળવી શક્યા ન હતા. જ્યારે નિસ્પૃહી, સંયમી અને સદાચારી સંતો ભક્તો સુખિયા થઈ ગયા. મનુષ્યની વિશેષતા તો જો એ છે કે પોતાને જે મળ્યું છે તે ભોગવી શકતો નથી, અને જે નથી મળ્યું તેને માટે હાયવોય કરે છે. સંતોષ સિવાય સાચું સુખ નથી.
0: આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અમૃતધારા, વિષય સુખ, વક્તા કેસી બારોટ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આપ જોડાયેલા છો આકાશવાણીના દમણ કેન્દ્રની સાથે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીત. પ્રથમ સાંભળીએ સંત જ્ઞાનેશ્વર ફિલ્મનું ગીત, ગાયક કલાકાર મુકેશ અને સાથીદારોના સ્વરમાં. લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત છે અને ભરત વ્યાસના શબ્દો છે.

હવે સાંભળીએ ફિલ્મ હોલી આઈ રેનું ગીત. ગાયક કલાકાર છે મુકેશ, સંગીતકાર છે કલ્યાણજી આનંદજી અને ગીત રચના છે ઇન્દિવરની.

હવે સાંભળીએ ફિલ્મ કોરા કાગઝનું ગીત, ગાયક કલાકાર કિશોર કુમારના સ્વરમાં, કલ્યાણજી આનંદજીનું સંગીત છે અને એમજી હસમતના શબ્દો છે.

શ્રોતા મિત્રો, આ સાથે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ છો આકાશવાણીના દમણ કેન્દ્રની સાથે. હવે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત સંસ્કૃત સમાચાર આપ સાંભળશો થોડી જ વારમાં.

આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન શ્રેણીનો 311મો મણકો. આપ છો આકાશવાણીના દમણ કેન્દ્રની સાથે. હવે પ્રાદેશિક સમાચાર આપ સાંભળશો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી થોડી જ વારમાં.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા, નમસ્કાર. પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજે સોમનાથ અમૃત પર્વની ઉજવણી. સોમનાથમાં પ્રથમવાર કુંભાભિષેક અને સૂર્યકિરણ એર શો યોજાશે. જામનગરમાં મોડી રાત્રે પહોંચેલા પ્રધાનમંત્રીનું ભવ્ય અભિવાદન કરાયું. પ્રધાનમંત્રીએ કહ્યું, સોમનાથની સહિયારી વિરાસતનું આપણને ગૌરવ. વડોદરામાં આજે સાંજે સરદાર ધામનું પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ થશે. પંચમહાલમાં એક જ દિવસમાં અકસ્માતની અલગ અલગ ઘટનાઓમાં 4ના મોત. અને આજથી ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપનો આરંભ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજે સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સોમનાથ અમૃત પર્વ 2026ની ભવ્ય ઉજવણી થશે. આ પ્રસંગે શ્રી મોદી સોમનાથ મહાદેવનું પૂજન અને કુંભાભિષેક કરશે. ત્યારબાદ જનસભાને સંબોધિત કરશે. દરમિયાન એક રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. સાંભળીએ એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવાઈ માર્ગે જામનગરથી સોમનાથ પહોંચ્યા બાદ વીર હમીરજી ગોહિલ સર્કલ સુધી રોડ શોમાં જનતાનું અભિવાદન ઝીલશે. ત્યારબાદ પ્રધાનમંત્રી સોમનાથ મંદિર પુનર્નિર્માણના સ્વપ્નદ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. શ્રી મોદી સોમનાથ મહાદેવની વિશેષ પૂજા કરશે અને મંદિરના શિખર પર કુંભાભિષેક તેમજ ધ્વજારોહણ પણ કરાવશે. આ અવસરે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા સોમનાથના આકાશમાં દિલધડક એર શો યોજાશે. પૂજા અર્ચના બાદ પ્રધાનમંત્રી જનસભાને પણ સંબોધિત કરશે. પીએમ મોદી વિશેષ સ્મારક ટપાલ ટિકિટ તેમજ 75 રૂપિયાનો વિશેષ સ્મારક સિક્કો પણ બહાર પાડશે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, સોમનાથ.
0: પ્રધાનમંત્રી ઐતિહાસિક સોમનાથ મંદિરના પુનઃનિર્માણની યશોગાથાને અંકિત કરતું પ્રદર્શન નિહાળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યની 2 દિવસની મુલાકાતે ગઈકાલે રાત્રે જામનગર પહોંચ્યા, જ્યાં પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. તેમણે લાલ બંગલો સર્કલ ખાતેથી વિશાળ જનસભાને સંબોધન કર્યું. આજે યોજાનારા સોમનાથ અમૃત પર્વ અંગે બોલતા તેમણે આપણી સહિયારી વિરાસત પર ગર્વ વ્યક્ત કર્યો.
2: આજથી 75 વર્ષ પહેલા સરદાર સાહેબે જે સપનું જોયું, જે સંકલ્પ કર્યો હતો, આજથી 75 વર્ષ પહેલા સોમનાથ મંદિરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. ડોક્ટર રાજેન્દ્ર બાબુ આવ્યા હતા, દેશની જડોને જાણતા હતા, અને એટલા માટે રાજેન્દ્ર બાબુએ કોઈની પણ વાત માન્યા વગર સોમનાથ પધાર્યા હતા. 75 વર્ષ થઈ રહ્યા છે. એ ગૌરવ ભરી પળને ફરી એક વાર એ વિરાસતનું સન્માન કરવા માટે સોમનાથમાં ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે, અને દેશભરના લોકોને આપણી આ વિરાસત માટે ગૌરવ થાય.
0: પ્રધાનમંત્રી રાજ્યની અવિરત પ્રગતિનો ઉલ્લેખ કરતા સૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાત લીડ કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિજયને ગુજરાત સહિત દેશની જનતાએ વધાવ્યો હોવાનું જણાવ્યું.
2: સાથીઓ, ચૂંટણીઓ તો કેટલીય લડ્યા અને કેટલીય ચૂંટણીઓ જીત્યા, જય પરાજય તો ચાલ્યા કરતો હોય, પણ પહેલી વાર હું જોયું છે કે બંગાળની ચૂંટણીઓ સમગ્ર દેશમાં જાણે, દૂર દૂર હજારો માઇલ દૂર બેઠેલા વ્યક્તિને પણ બંગાળમાં પરિવર્તન આવ્યું, એટલે હાશકારો થયો. એટલે પીડા કે

0: એટલી ભયંકર થઈ હશે ત્યાંના લોકોને કે જેનો હાશકારો ગુજરાતનો માનવી અનુભવે. આનાથી મોટું બીજું શું હોઈ શકે? અને આ દેશના સામર્થ્યના દર્શન થાય છે કે પીડા બંગાળને થતી હોય અને દર્દ ગુજરાતીને થતું હોય.
1: શ્રી મોદીએ શહેરમાં રોડ શો કર્યો હતો. તેમણે રોડ શો દરમિયાન જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોમનાથ અમૃત પર્વ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના આંગણે પધારનાર છે, ત્યારે તેમના પરંપરાગત સ્વાગતની તૈયારીના ભાગરૂપે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રીના રોડ શો, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ, મંદિરના શણગાર અને અન્ય વિશિષ્ટ કાર્યક્રમ સહિત રૂટનું પગપાળા નિરીક્ષણ કરીને કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી. આકાશવાણીના સંપાદક સહાયક મયુર સોલંકી સાથેની વાતચીતમાં તેમણે આ અંગે વધુ માહિતી આપી.
2: સોમનાથ અમૃત મહોત્સવના આ પાવન અવસરે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સોમનાથ ખાતે પધારી રહ્યા છે. સોમનાથ ભક્તો દ્વારા એમનું ભવ્ય સ્વાગત કરવાની તૈયારીઓ કરી છે. સાથે સાથે આદરણીય મોદીજી રોડ શો પછી મંદિર ખાતે પધારશે, મંદિરે ભગવાન સોમનાથજીના દર્શન પૂજા અર્ચના કરશે અને પછી સોમનાથ અમૃત મહોત્સવની સભામાં ભાગ લેશે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ airnews_abad ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વડોદરામાં રાજ્યના ત્રીજા સરદાર ધામનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વાઘોડિયા ચોકડી ખાતે પ્રથમ તબક્કામાં અંદાજે 150 કરોડના ખર્ચે સરદાર ધામનું નિર્માણ કરાયું છે. આ ભવનના કાર્યરત થવાથી 2000થી વધુ વિદ્યાર્થીઓને અદ્યતન નિવાસી સુવિધા મળશે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પાટીદાર રત્ન એવોર્ડથી નવાજવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પંચમહાલ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન અકસ્માતોની હારમાળામાં 4ના મોત થયા છે. ગોધરા અમદાવાદ હાઇવે પર વાવડી ખુર્દ નજીક બેફામ કારે બાઇકને ટક્કર મારતા 3 મિત્રોના કરુણ મોત નિપજ્યા છે. ફરાર કાર ચાલકને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. અન્ય એક ઘટનામાં ગોધરા તાલુકાના કોટડા બીજ પાસે અજાણ્યા વાહનની ટક્કરે એક યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. આ ઉપરાંત દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કાલોલ નજીક સુરતના પટેલ પરિવારની કાર બ્રિજ પરથી નદીમાં ખાબકી હતી. સદનસીબે નદીમાં પાણી ન હોવાથી પરિવારનો ચમત્કારિક બચાવ થયો હતો. ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓ, નવીન સંશોધન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આત્મનિર્ભરતાના પ્રતીક સમાન રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની આજે ઉજવણી કરાશે. 11 મે 1998ના રોજ રાજસ્થાનના પોખરણ ખાતે કરાયેલા સફર પરમાણુ પરીક્ષણના સન્માનમાં આ દિવસ ઉજવવામાં આવે છે. ટેકનોલોજી દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે સાયન્સ સિટીમાં અનેક નવા આકર્ષણ અને અત્યાધુનિક સુવિધાઓનો ઉમેરો થવા જઈ રહ્યો છે. સાયન્સ સિટીમાં નવા પ્રોજેક્ટ્સ અને ગેલેરીઓનું લોકાર્પણ થઈ રહ્યું છે, જે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવા સંશોધકો માટે પ્રેરણારૂપ બનશે. હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે. આ દરમિયાન મહત્તમ તાપમાન 41-45 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગની યાદી મુજબ બનાસકાંઠા, પાટણ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ગીર સોમનાથ તથા કચ્છમાં આજે હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજથી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપનો પ્રારંભ થશે. ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન દ્વારા યોજાનારી આ સ્પર્ધામાં 31 દેશના અંદાજે 200 રમતવીર ભાગ લેશે. સાંભળીએ એક અહેવાલ.
3: આ ચેમ્પિયનશીપ એશિયન દેશો અને રાષ્ટ્રમંડળમાંથી ટોચની પ્રતિભાઓને એક સાથે લાવશે. એટલું જ નહીં, તે રાષ્ટ્રમંડળ રમત ગ્લાસગો માટે ક્વોલિફાયર ઇવેન્ટ પણ હોવાથી તે ભારતની આગામી પેઢીના લિફ્ટર્સને વિશ્વમંચ પર શ્રેષ્ઠતા માટે લક્ષ્ય રાખવા પ્રેરણા આપશે. આ ઉપરાંત એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન એક્ઝિક્યુટિવ બોર્ડ અને વાર્ષિક પરિષદની બેઠકો પણ આવતીકાલે અમદાવાદમાં યોજાશે. પ્રવેશ અડિયેજા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઇન્ડિયન્સે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા. અન્ય એક મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 5 વિકેટથી હરાવ્યું. આજે આઈપીએલમાં પંજાબ કિંગ્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. પાલનપુરના યુવા ક્રિકેટર ઉર્વિલ પટેલે માત્ર 13 બોલમાં 1.5 સદી કરીને આઈપીએલના ઇતિહાસમાં સૌથી ઝડપી 1.5 સદી કરવાનો રેકોર્ડની બરાબરી કરી છે. ઉર્વિલ પટેલની આ ઐતિહાસિક ઇનિંગ્સ પાલનપુર સહિત સમગ્ર ગુજરાત માટે ગર્વ અને પ્રેરણાનું પ્રતીક બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉર્વિલ પટેલને શુભકામનાઓ પાઠવી. ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયાકાંઠે દરોડા પાડી દમણથી બોટ મારફતે લાવવામાં આવેલો 22 લાખ કરતાં વધુની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 11 આરોપીઓના નામ ખુલ્યા છે અને તેઓ ફરાર છે. ડાંગના આહવામાં સિવિલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક ડાયાલિસિસ કેન્દ્ર જિલ્લાના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. જિલ્લાના 311 ગામ સહિત નવસારી અને વલસાડ ઉપરાંત મહારાષ્ટ્રથી પણ દર્દીઓ આ ડાયાલિસિસ સેવાનો લાભ લઈ રહ્યા છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજે સોમનાથ અમૃત પર્વની ઉજવણી. સોમનાથમાં પ્રથમવાર કુંભાભિષેક અને સૂર્યકિરણ એર શો યોજાશે. જામનગરમાં મોડી રાત્રે પહોંચેલા પ્રધાનમંત્રીનું ભવ્ય અભિવાદન કરાયું. પ્રધાનમંત્રીએ કહ્યું, સોમનાથની સહિયારી વિરાસતનું આપણને ગૌરવ. વડોદરામાં આજે સાંજે સરદાર ધામનું પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ થશે. પંચમહાલમાં એક જ દિવસમાં અકસ્માતની અલગ અલગ ઘટનાઓમાં 4ના મોત. અને આજથી ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપનો આરંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
4: આપ છો આકાશવાણીના દમણ કેન્દ્રની સાથે FM બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. પ્રસ્તુત છે આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની માહિતી. ગુજરાતી સમાચાર 7:45 અને સમાચાર પ્રભાત 8 વાગે દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત થશે. 8:15 રજૂ થશે પ્રાયોજિત કાર્યક્રમ. વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો રિલે કરીશું 8:30 થી 10 વાગ્યા સુધી. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર રજૂ થશે 10 વાગે.

10:30 આપ સાંભળશો શ્રવણ માધુરી કાર્યક્રમ અંતર્ગત ભક્તિ સંગીત. 11:00 થી 12:30 સુધી રજૂ થશે વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો. 12:30 અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત મહિલા જગત કાર્યક્રમ. 1:00 હિન્દી સમાચાર, 1:05 અંગ્રેજી સમાચાર અને 2:15 હિન્દી સમાચાર રિલે કરીશું અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો આપ સાંભળશો 3 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી. હિન્દી સમાચાર રિલે કરીશું દિલ્હી કેન્દ્ર પરથી 5 વાગે. ફિલ્મ સંગીત રજૂ થશે 5:05. પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ રજૂ થશે 5:30.

છ વાગે રજૂ થશે પોપ સંગીત. 7:10 અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર. ખેતી વિષયક માહિતીનો કાર્યક્રમ રજૂ થશે 7:25, જે અંતર્ગત આપ સાંભળશો આંબાની પ્રાકૃતિક ખેતી એ વિશે અશોકભાઈ પટેલની મેઘના તમણિયાએ લીધેલી મુલાકાત.

ગુજરાતી સમાચાર રિલે કરીશું 7:50 દિલ્હી કેન્દ્ર પરથી, 8 રિલે કરીશું વિવિધ ભારતી પ્રસારણના કાર્યક્રમો, 8:45 સમાચાર સંધ્યા અને 9 અંગ્રેજી સમાચાર રિલે કરીશું દિલ્હી કેન્દ્ર પરથી, 9:30 માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સોમનાથ ખાતે યોજાયેલ સોમનાથ અમૃત મહોત્સવ કાર્યક્રમને આવરી લેતો રેડિયો અહેવાલ રાત્રે 9:30 થી 10 સુધી પ્રસારિત થશે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

વિવિધ ભારતી પ્રસારણ રિલે કરીશું 10 વાગે, 11 વાગે હિન્દી સમાચાર અને 11:05 અંગ્રેજી સમાચાર પ્રસારિત થશે દિલ્હી કેન્દ્ર પરથી. તો આ હતી અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. પ્રસ્તુત છે ભક્તિ સંગીત. પ્રથમ સાંભળીએ કલાકાર પ્રફુલ્લ દવે, ભારતી વ્યાસ અને હેમંત ચૌહાણને.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપે સાંભળ્યા કલાકાર પ્રફુલ્લ દવે, ભારતી વ્યાસ અને હેમંત ચૌહાણને. આ સાથે ભક્તિ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનો. પ્રસ્તુત છે દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત ગુજરાતી સમાચાર થોડી જ વારમાં.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે સોમનાથ અમૃત પર્વ 2026માં ભાગ લેશે. તામિલનાડુમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોવાળી વિધાનસભાનું પહેલું સત્ર આજથી શરૂ થશે. પશ્ચિમ બંગાળમાં મંત્રીઓને ખાતા ફાળવાશે. ભારત વૈશ્વિક સ્તરે સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ત્રીજા ક્રમે. ગુજરાતના ગાંધીનગરમાં આજથી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026 શરૂ થશે. અને આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ નિમિત્તે સોમનાથ અમૃત પર્વ 2026માં ભાગ લેશે. શ્રી મોદી ભગવાન સોમનાથને પ્રાર્થના કરશે, કુંભ અભિષેક વિધિ કરશે અને બાદમાં જાહેરસભાને સંબોધિત કરશે. એક રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
2: प्रधानमंत्री नरेंद्र मोदी हवाई मार्ग से जामनगर से सोमनाथ पहुंचेंगे. हेलीपैड पर उतरने के बाद वे वीर हमीर जी गोहिल सर्कल तक रोड शो के दौरान जनता का अभिवादन स्वीकार करेंगे. इसके बाद प्रधानमंत्री सरदार वल्लभ भाई पटेल की प्रतिमा पर पुष्पांजलि अर्पित करेंगे, जिन्होंने सोमनाथ मंदिर के पुनर्निर्माण का सपना देखा था. श्री मोदी मंदिर में विशेष पूजा अर्चना करेंगे तथा मंदिर के शिखर पर कुंभाभिषेक और ध्वजारोहण भी करेंगे. इस अवसर पर भारतीय वायुसेना की सूर्य किरण एरोबेटिक टीम सोमनाथ के आकाश में रोमांचक एयर शो प्रस्तुत करेंगी. पूजा अर्चना के बाद प्रधानमंत्री जनसभा को भी संबोधित करेंगे. वे एक विशेष स्मारक डाक टिकट और 75 रुपए का विशेष स्मारक सिक्का भी जारी करेंगे. मयूर सोलंकी, आकाशवाणी समाचार, सोमनाथ.
1: ત્યારબાદ શ્રી મોદી વડોદરા જશે. ત્યાં તેઓ સાંજે સરદાર ધામ છાત્રાલયનું ઉદઘાટન કરશે. આ પ્રોજેક્ટમાં 1000 છોકરાઓ અને 1000 છોકરીઓ માટે છાત્રાલય, સેન્ટ્રલ ડાઇનિંગ હોલ, લાયબ્રેરી અને ઓડિટોરિયમ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. શ્રી મોદી સરદાર ધામ સંકુલમાં સ્વાગત ક્ષેત્ર, નાગરિક સુવિધાઓ, ડાઇનિંગ ક્ષેત્ર અને ઇ લાયબ્રેરી સહિત વિવિધ સુવિધાઓની પણ મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સભાને સંબોધિત પણ કરશે. તામિલનાડુમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથેની વિધાનસભાનું પહેલું સત્ર આજથી શરૂ થશે. પ્રોટેમ સ્પીકર એમ વી કરુપૈયા નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે. તમામ સભ્યોના શપથ લીધા બાદ સ્પીકરની પસંદગી કરવામાં આવશે. તમિલગા વેત્રી કઝગમ ટીવીકેના વડા સી જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની નવી સરકારે આ મહિનાની 13મી તારીખ પહેલા પોતાની બહુમતી સાબિત કરવી પડશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી આજે નબન્નામાં રાજ્ય સચિવાલય ખાતે મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે. શનિવારે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી સાથે પદ અને ગુપ્તતાના શપથ લેનારા 5 મંત્રીઓમાં વિભાગોની ફાળવણી કરાશે. નવા મંત્રીમંડળના ભાજપના ચૂંટણી વચનો પર ચર્ચા થવાની ધારણા છે. નવા ચૂંટાયેલા ધારાસભ્યો પણ બેઠકમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. આજે સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. ત્યારબાદ મંત્રીમંડળની બેઠક યોજાશે. પશ્ચિમ બંગાળ વિધાનસભાના નવા ચૂંટાયેલા ધારાસભ્યો 8 અઠવાડિયે શપથ લેશે. ભાજપના વરિષ્ઠ નેતા તાપસ રોય કાર્યકારી અધ્યક્ષ તરીકે પણ શપથ લેવડાવશે. સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ભારત વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમે છે. મોર્ગન સ્ટેનલીના નવા અહેવાલ મુજબ ભારતનું નવીનીકરણીય ઉર્જા સંક્રમણ બાહ્ય નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે, પરંતુ તેની સફળતા દેશ સ્થાનિક સ્તરે સોલાર સેલ, વેફર અને પોલિસિલિકોન જેવા મુખ્ય ઘટકોના ઉત્પાદન કેટલી ઝડપથી કરે છે તેના ઉપર નિર્ભર રહેશે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયના આંકડા અનુસાર સ્થાનિક સૌર મોડ્યુલ ક્ષમતા 2024માં 38 ગીગાવોટથી વધીને 2025માં 74 ગીગાવોટ થવાનો અંદાજ છે. સૌર શેલ ક્ષમતા પણ 9 ગીગાવોટથી વધીને 25 ગીગાવોટ થવાનો અંદાજ છે. જોકે અહેવાલ એ પણ દર્શાવે છે કે ભારત મુખ્ય ઘટકો માટે આયાત પર ભારે નિર્ભર છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે દેશના અત્યંત સમૃદ્ધ યુરેનિયમ સુધી પહોંચવાનો પ્રયાસ કરનાર કોઈપણ ઈરાનીને અમેરિકા નિશાન બનાવશે. તેમણે ઉમેર્યું કે પરમાણુ સામગ્રી અમેરિકન સૈન્ય દ્વારા સતત દેખરેખ હેઠળ છે. ઈરાન પર 10 અઠવાડિયાના યુએસ ઇઝરાયલ યુદ્ધને સમાપ્ત કરવા માટે યુદ્ધ વિરામ વાટાઘાટોમાં વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે ઈરાનનું અત્યંત સમૃદ્ધ યુરેનિયમ મુખ્ય અવરોધોમાંનું એક છે. અમેરિકા ઇચ્છે છે કે ઈરાન યુરેનિયમને દેશની બહાર સ્થાનાંતરિત કરે અને તેનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે બંધ કરે, પરંતુ તેહરાને ભારપૂર્વક જણાવ્યું છે કે તે ઘરેલું સંવર્ધન કાર્યક્રમનો પોતાનો અધિકાર છોડશે નહીં. એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026 આજથી ગુજરાતના ગાંધીનગરમાં શરૂ થઈ રહી છે. આ ચેમ્પિયનશીપ 17 મેના રોજ પૂર્ણ થશે. આ સ્પર્ધા 44 વર્ષ પછી ભારતમાં યોજાઈ રહી છે. 28 દેશોના લગભગ 180 ખેલાડીઓ તેમાં ભાગ લેશે. ભારત, ચીન અને શ્રીલંકા 16-16 વેઇટલિફ્ટર્સ સાથે ભાગ લઈ રહ્યા છે, જ્યારે ચાઇનીઝ તાઇપેમાં 15 સ્પર્ધકો છે. ભારતીય ટીમનું નેતૃત્વ બિંધ્યા રાણી દેવી અને અજિત નારાયણ કરશે. મીરાબાઈ ચાનુ ઇજાને કારણે આ ચેમ્પિયનશીપમાં ભાગ લેશે નહીં. સાંભળીએ એક અહેવાલ.
3: આ ચેમ્પિયનશીપ એશિયન દેશો અને રાષ્ટ્રમંડળમાંથી ટોચની પ્રતિભાઓને એક સાથે લાવશે. એટલું જ નહીં, તે રાષ્ટ્રમંડળ રમત ગ્લાસગો માટે ક્વાલિફાયર ઇવેન્ટ પણ હોવાથી તે ભારતની આગામી પેઢીના લિફ્ટર્સને વિશ્વમંચ પર શ્રેષ્ઠતા માટે લક્ષ્ય રાખવા પ્રેરણા આપશે. આ ઉપરાંત એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન એક્ઝિક્યુટિવ બોર્ડ અને વાર્ષિક પરિષદની બેઠકો પણ આવતીકાલે અમદાવાદમાં યોજાશે. પ્રવેશ અડિયેજા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને મારા એક હેન્ડલ aiarnews_abidને ફોલો કરશો. ઉત્તરાખંડ વહીવટીતંત્રએ રાજ્યમાં પ્રતિકૂળ હવામાનની સ્થિતિ વચ્ચે ચારધામ યાત્રા કરી રહેલા યાત્રાળુઓ અને પ્રવાસીઓને સાવચેતી રાખવા અને સલામતીના પગલાંનું પાલન કરવાની અપીલ કરી છે. સાંભળીએ એક અહેવાલ.
4: मौसम विभाग ने उत्तराखंड के विभिन्न भागों, विशेष रूप से पर्वतीय क्षेत्रों में कल और बुधवार को खराब मौसम और बारिश का ऑरेंज अलर्ट जारी किया है. गढ़वाल मंडल के आयुक्त विनय शंकर पांडे ने श्रद्धालुओं और पर्यटकों से यात्रा के दौरान मौसम के बारे में ताजा जानकारी रखने और सावधानी के साथ यात्रा कार्यक्रम तैयार करने का आग्रह किया है. यात्रियों से राज्य में खराब मौसम को देखते हुए 12 और 13 मई को यात्रा कार्यक्रम तैयार करते समय अधिक सजग रहने की अपील की गई है. सभी संबंधित सरकारी विभागों को यात्रियों के लिए आवश्यक व्यवस्था सुनिश्चित करने के निर्देश जारी किए गए हैं. समाचार कक्ष
1: આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઇન્ડિયન્સે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા. મુંબઈ તરફથી તિલક વર્માએ 42 બોલમાં 57 રન બનાવ્યા. બેંગલુરુ માટે ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી હતી. જવાબમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ 8 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કર્યું. ભુવનેશ્વર કુમારને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. આજે આઈપીએલ ક્રિકેટમાં પંજાબ કિંગ્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ચીનના સુઝોમાં એએફસી અંડર 17 મહિલા એશિયન કપ ફૂટબોલ મેચના ક્વાર્ટર ફાઇનલમાં આજે ભારતનો મુકાબલો યજમાન ચીન સામે થશે. આ મેચ જીતીને ભારતીય ટીમ ફિફા અંડર 17 મહિલા વિશ્વકપ માટે ક્વોલિફાય થશે. મહિલા ફૂટબોલમાં ફિફા વિશ્વકપ માટે આ ભારતનું પ્રથમ ક્વોલિફિકેશન હશે. હવામાન વિભાગે આજે ગુજરાત અને રાજસ્થાનમાં ગરમી રહેવાની આગાહી કરી છે. કોંકણ અને ગોવાના કેટલાક ભાગોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આસામ, મેઘાલય, કેરળ, માહે, તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ આગાહી કરી છે. આજે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, દિલ્હી, હરિયાણા, ચંદીગઢ અને પંજાબમાં વીજળી પડવાની શક્યતા છે. બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોના કેટલાક ભાગોમાં પણ આવું જ હવામાન રહેવાની આગાહી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ આજે ગ્વાલિયર ચંબલ ક્ષેત્રના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં 2 ચિત્તાઓને જંગલમાં છોડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2022માં નામિબિયાથી લાવવામાં આવેલા 8 ચિત્તાઓને કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં છોડીને પ્રોજેક્ટ ચિત્તા શરૂ કર્યો હતો. આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ રાજ્યમાં નવી સરકાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના હિમંતા બિસ્વા શર્માને આમંત્રણ આપ્યું છે. આસામમાં આ સતત 3જી એનડીએ સરકાર હશે. એનડીએ વિધાનસભા પક્ષના નેતા તરીકે સર્વાનુમતે ચૂંટાયા બાદ શ્રી હિમંતા અન્ય ગઠબંધન નેતાઓ સાથે લોકભવનમાં રાજ્યપાલને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
5: આજના મોટાભાગના અખબારો પેટ્રોલ ડીઝલ બચાવવા પ્રધાનમંત્રીએ કરેલી અપીલ અંગેના સમાચારને હેડલાઇન બનાવી છે. સંદેશ લખે છે, પેટ્રોલ ડીઝલ ગેસનો સંયમથી ઉપયોગ કરો મોદી. દિવ્ય ભાસ્કર લખે છે, મોદીની અપીલ, 1 વર્ષ સુધી સોનું ન ખરીદો, અહીં ખનીજ તેલના કૂવા નથી, પેટ્રોલ ડીઝલ બચાવો. નવગુજરાત સમયે પ્રધાનમંત્રીની અપીલને ટાંકીને લખે છે, કોરોના કાળની જેમ વર્ક ફ્રોમ હોમ શરૂ કરો, વિદેશ પ્રવાસ ટાળો.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે સોમનાથ અમૃત પર્વ 2026માં ભાગ લેશે. તામિલનાડુમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોવાળી વિધાનસભાનું પહેલું સત્ર આજથી શરૂ થશે. પશ્ચિમ બંગાળમાં મંત્રીઓને ખાતા ફાળવાશે. ભારત વૈશ્વિક સ્તરે સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં 3જા ક્રમે. ગુજરાતના ગાંધીનગરમાં આજથી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026 શરૂ થશે અને આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટથી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
6: .6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર સાથે.
7: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર હમારે વેબસાઇટ aakashwani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
8: સાંભળો સાંભળો એક પરિવારની કહાની, ડોક્ટરની સામે જેમનાથી થઈ નાદાની. આપણે રિપોર્ટ્સ લાવ્યા છે ને?
9: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
8: ભૂલક્કડ છે તું.
9: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા.
8: લડો નહીં, જાણો આભા વિશે.
9: આભા?
8: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ અકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1-4-4-7.
10: આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશવાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી, આકાશવાણી. હવે આકાશવાણીની વિવિધ ચેનલોને DTH ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ AIRની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી.

0: સાંભળો સાંભળો, એક પરિવાર ની કહાની, ડોક્ટર ની સામે જેમનાથી થઈ નાદાની.
1: આપણે રિપોર્ટ લાવ્યા છે ને?
2: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
1: ભૂલક્કડ છે તું.
2: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા.
0: લડો નહીં, જાણો આભા વિશે.
2: આભા?
0: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ, જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1-44-77.
3: શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. સવારના 8 થવાની તૈયારીમાં છે. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 8 કલાકે અમારા દિલ્હી કેન્દ્રથી આપ સાંભળશો સમાચાર પ્રભાત, અને ત્યારબાદ 8 કલાક અને 15 મિનિટે મોર્નિંગ ન્યૂઝ દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. તો પ્રતીક્ષા કરીએ સમાચારની, ત્યાં સુધી આપ જોડાયેલા રહો અમારી સાથે. આ છે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ.

0: નમસ્કાર, આદાબ. હું છું તમારો દોસ્ત અનમોલ.
1: હું રોઝી. આજે આપણે આપણા કાર્યક્રમમાં હજના એ મુકામ પર પહોંચી ગયા છીએ જ્યાં સફર પોતાના ચરમ પર હોય છે. આ એ પડાવ છે જ્યાં ઇન્સાન માત્ર યાત્રી નથી રહેતો, પરંતુ એક બંદો બની જાય છે, જે પોતાના રબની સામે ઉભો હોય પોતાની પૂરી સચ્ચાઈ સાથે.
0: હા, મક્કાની પવિત્ર ધરતી જ્યાં દુનિયાભરમાંથી આવેલા લાખો મુસલમાન એક જ મકસદ લઈને ભેગા થાય છે, અલ્લાહની ઇબાદત અને હજની ફરજ અદાયગી. દોસ્તો, આજનો વિષય છે મક્કાથી અરાફાત સુધીની સફર. આ હજનો સૌથી અગત્યનો તબક્કો છે. અહીં જ તવાફ છે, સઈ છે, મીના છે, અરાફાત છે, મુઝદલિફા છે અને જમરાત છે. આ ઇબાદતનો ઉત્કર્ષ છે, પરંતુ સાથે જ આ સબ્ર, અનુશાસન અને સુરક્ષાની સૌથી મોટી પરીક્ષા પણ છે.
2: તમામ હાજી ધ્યાન આપે, આપણે હવે અરાફાત તરફ રવાના થઈ રહ્યા છીએ. કૃપા કરીને પોતાના સમૂહ સાથે રહેજો.
3: હાજી સાહેબ, અરાફાતનો દિવસ આટલો મહત્વપૂર્ણ કેમ હોય છે?
4: બેટા, હજનો અસલ દિવસ આજ છે. જો કોઈ અરાફાત ન પહોંચ્યું તો તેની હજ પૂરી નથી થતી.
5: તો આજનો દિવસ સૌથી અગત્યનો છે?
4: હા, આજનો દિવસ દુઆ, તોબા અને રહેમતનો દિવસ છે.
5: મને તો બહુ ગભરામણ થઈ રહી છે. આ બધું કેવી રીતે થશે?
4: બેટા, ગભરાશો નહીં. હજની સફર સબ્ર અને નિયતની સફર છે. અલ્લાહ નિયત જુએ છે.
6: યા અલ્લાહ, આ એ જ ઘર છે જેના માટે મેં આખી ઉંમર રાહ જોઈ છે.
3: હાજી સાહેબ, તમે બેસી જાઓ, થોડું પાણી પી લો. પહેલી નજરમાં ઘણા લોકો પોતાના જજ્બાત રોકી શકતા નથી.
6: મેં વિચાર્યું હતું કે હું બહુ મજબૂત રહીશ, પણ આ નજારો જોઈને દિલ ભરાઈ આવ્યું.
3: આ નબળાઈ નથી, આ મોહબ્બત છે.
1: સફા અને મરવા વચ્ચે સહી કરતી વખતે ઇન્સાન હઝરત હાજરાને યાદ કરે છે. તે દોડ માત્ર પાણીની શોધ નહોતી, પરંતુ ભરોસા અને સંઘર્ષની મિસાલ હતી. હજ દરમિયાન હવામાન ગરમ હોઈ શકે છે, તેથી વારંવાર એવું કહેવામાં આવે છે કે પાણી પીતા રહો, માથું ઢાંકીને રાખો અને આરામ પણ કરતા રહો.
0: મેડિકલ ટીમ અને સહાયતા કેન્દ્ર દરેક સમયે હાજર રહે છે, પરંતુ પોતાની સાવધાની એ સૌથી પહેલી સુરક્ષા છે.
7: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
1: મીનામાં હજારો તંબુઓનું શહેર વસે છે. દરેક સમૂહનું પોતાનું નિર્ધારિત સ્થાન હોય છે.
0: અહીં સૌથી જરૂરી છે પોતાના ટેન્ટનો નંબર યાદ રાખવું, ઓળખ કાર્ડ સંભાળીને રાખવું અને સમૂહથી અલગ ન થવું. તમારો ટેન્ટ નંબર 27 છે, આ તમારું કાર્ડ, અને સંભાળીને રાખો.
6: અને જો હું રસ્તો ભૂલી જાઉં તો?
0: તમારું ઈ બ્રેસલેટ, સ્માર્ટ રિસ્ટ બેન્ડ અને ઓળખ કાર્ડ તમારી મદદ કરશે. ગભરાશો નહીં. અને આખરે કાફલો અરાફાતની ધરતી પર પહોંચે છે. આ એ જ જગ્યા છે જ્યાં ઇન્સાન અલ્લાહની સામે પોતાના ગુનાહોની માફી માંગે છે.
1: અરાફાતનો દિવસ હજનો સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. અહીં ઉભા રહીને ઇન્સાન પોતાના રબ સાથે સીધી વાત કરે છે. અહીં કોઈ અમીરી નથી, કોઈ ગરીબી નથી. બધા એક જેવા જ કપડામાં છે, એક સરખા હાથ ઉઠાવેલા.

0: या रब, मैं जे भूलो करी तेने माफ करी दे। मारा बाळको ने साचो रस्तो देखाड, मारा देश मा अमन अने तरक्की आप।
1: आयशा, जो केतला लोको हाथ उठाविने दुआ करी रह्या छे।
2: दिल चाहे छे बस रड़ता रहिए अने दुआ करता रहिए। रहमत अज तो अराफातनी असली रूह छे। इंसान पोताना रबनी सौथी नजीक होय छे।
1: या अल्लाह, जो मारा थी कोई पण भूल थई होय तो माफ करी देजो।
2: या रब, अमारा परिवार अने मारा भारत ने सलामत राखजो।
3: जुओ बेटा, हज आपणने एज शीखवे छे के इंसानियत, सब्र अने भाईचारो सौथी मोटी चीज छे।
4: मक्का थी अराफात सुधीनी आ सफर मात्र अंतरनी सफर नथी, पण दिलनी सफाई अने रूहनी ताजगीनी सफर छे। आ सफर आपणने याद अपावे छे के दुनियामां इंसान भले गमे त्यानो होय, अल्लाहनी सामे बधा बराबर छे।
5: મુઝદલિફામાં રાત વિતાવવી અને પછી જમરાત તરફ આગળ વધવું એ ધૈર્ય અને અનુશાસન યાને કે શિસ્તની સૌથી મોટી પરીક્ષા છે।
4: નિર્ધારિત સમય પર જવું, ભીડમાં ધક્કો ન મારવો અને પ્રશાસનના નિર્દેશોનું પાલન કરવું અત્યંત આવશ્યક છે। કુરબાની માત્ર એક રસમ નથી, આ ત્યાગ અને સમર્પણનું પ્રતીક છે। આ આપણને શીખવે છે કે આપણે આપણા અંદરના અહંકાર અને સ્વાર્થની કુરબાની આપીએ।
5: જ્યારે તવાફ એ વિદાનો સમય આવે છે ત્યારે દિલ ભારી થઈ જાય છે। ઘણા લોકો કાબા તરફ જોઈને કહે છે, યા અલ્લાહ, જો જિંદગી રહી તો ફરી બોલાવજો।
0: હું અહીંથી જઈ રહ્યો છું, પણ મારું દિલ અહીં જ રહેશે।
6: લાગે છે જાણે પોતાને અહીં જ છોડી રહી છું।
7: આપણે ફરી આવીશું પોતાના અમન અને ચેનની ખુશખબરી લઈને।
0: હા, હું પણ ફરી આવવા માંગીશ, જો તમારી મરજી હશે તો। અહીં કોઈનું પણ એક વાર આવવાથી દિલ નથી ભરાતું।
6: ભારત સરકારે જે રીતે સહૂલિયતો આપી છે તેનાથી મનમાં અરમાન જાગ્યા છે કે આપણે ફરીથી અહીં આવી શકીએ છીએ।
7: હા આંટી, ફરી આપણે બધા મળીને એક વાર ફરી પોતાના વતન ભારત માટે, તેની તરક્કી માટે દુઆ માંગીશું। અમને ભરોસો છે અમારી દુઆ કબૂલ થશે, ભારત આવી જ રીતે આગળ વધતું રહેશે બધાને સાથે લઈને।
0: આમીન।
4: આજના આ વિસ્તૃત એપિસોડનો સંદેશ સાફ છે, હજ માત્ર રસમોનું નામ નથી, આ સબ્ર, અનુશાસન, સુરક્ષા અને ઇન્સાનિયતનો પાઠ છે। ભીડમાં ધૈર્ય, ગરમીમાં સાવધાની અને નિર્દેશોનું પાલન એ જ સાચી ઈબાદત છે।
5: આવતા એપિસોડમાં આપણે વાત કરીશું વાપસીની સફર અને હજ પછીના બદલાવની। ત્યાં સુધી અમને આપો ઇજાજત અને સાંભળતા રહો અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ
4: મદદ અમારી મંઝિલ તમારી।
5: નમસ્કાર, ખુદા હાફિઝ।
8: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા।
9: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ। આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું।
10: स्वाद का असली मजा लेना हो तो आइए वापी के फॉर्चून पार्क गैलेक्सी के जोडियाक रेस्टोरेंट में, जहां हर डिश है खास। ब्रेकफास्ट, लंच, डेली डिनर बुफे और संडे ब्रंच बुफे, हर पल बनाए यादगार
11: और अपने खास दिनों को बनाए और भी शानदार। डैफोडिल बैंक्वेट हॉल के साथ
10: शादी, रिंग सेरेमनी, बर्थडे या किटी पार्टी, 200 से 250 लोगों तक की शानदार व्यवस्था। फॉर्चून पार्क गैलेक्सी, जहां हर मौका बन जाए खास।
12: दमन तैयार है ज्ञान, तकनीक और उद्योग के सबसे बड़े महोत्सव के लिए।
13: वो कैसे?
12: आ गया है बुक फेयर एंड इंडस्ट्रियल एग्जीबिशन 2026।
13: अरे हाँ, दिनांक 7 से 17 मई, सुबह 10 बजे से देर शाम तक। स्थान लाइट हाउस बीच।
12: 1,00,000 से अधिक पुस्तकें, इंडस्ट्री पवेलियन, टेक्नोलॉजी शोकेस, विद्यार्थियों के लिए रोमांचक प्रतियोगिताएं
13: और
12: कई आकर्षक इंडस्ट्रियल स्टॉल।
13: वेयर नॉलेज मीट्स इनोवेशन।
12: तो आइए पूरे परिवार के साथ 7 से 17 मई लाइट हाउस बीच, मोटी दमन।
9: આપ છો આકાશવાણીના દમણ કેન્દ્રની સાથે. હવે સાંભળીએ કલાકાર સુમન કલ્યાણપુરના સ્વરમાં ગરબો.

શ્રોતા મિત્રો, હમણાં જ આપે સાંભળ્યા સુમન કલ્યાણપુરની આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. હવે પછીનું પ્રસારણ આપ સાંભળશો વિવિધ ભારતી પરથી થોડી જ વારમાં.

0: Akashvani at 90.
1: પ્રસ્તુત છે આપ સૌ શ્રોતા મિત્રોનો મનપસંદ હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.

મિત્રો, સંગીત એ આત્માનો અવાજ છે અને જ્યારે બોલિવૂડના સુવર્ણ ગીતોની વાત હોય ત્યારે દિલ ઝૂમી ઉઠે છે. આજે આપણે એવી જ એક સફર પર જઈ રહ્યા છીએ જ્યાં પ્રેમ, મસ્તી અને યાદોનો સંગમ છે. તો શરૂઆત કરીએ એક એવા ગીતથી જે હૃદયના ધબકારા વધારી દે છે. ઉદિત નારાયણ, વિનોદ રાઠોડ અને અલકા યાજ્ઞિકના અવાજમાં સજાયેલું આ ગીત એટલે દીવાના મસ્તાના ફિલ્મનો. આનંદ બક્ષી સાહેબના શબ્દો જ્યારે વીરહ અને પ્રેમ ભળે ત્યાં કંઈક આવો જ જાદુ સર્જાય છે.

પ્રેમ વિશે કહેવાય છે કે તે ક્યારે થઈ જાય તેની ખબર નથી પડતી, અને જ્યારે લતાજી અને ઉદિત નારાયણનો અવાજ હોય ત્યારે તો કહેવું જ શું. ઉત્તમસિંહના આ સંગીતથી મઢેલું આ ગીત માણીએ. ફિલ્મ દિલ તો પાગલ હૈનું ગીત રચના છે આનંદ બક્ષીની.

મિત્રો, હવે થોડો માહોલ બદલીએ. એ આર રહેમાનનું સંગીત હોય એટલે લય અને તાલનો અદ્ભુત મેળાપ તો હોય જ. બાબુલ સુપ્રિયોના અવાજમાં માણીએ એક મસ્તીભર્યું ગીત. ગીતના શબ્દો છે મહેબૂબના, ફિલ્મ છે ડોલી સજા કે રખના.

જોશ અને ઉર્જાથી ભરેલું આ ગીત છે. સુખવિંદર સિંહ અને શંકર મહાદેવનના દમદાર અવાજમાં સમીરના શબ્દો અને ધબકતું સંગીત છે. ફિલ્મ છે 10.

મિત્રો, હવે જઈએ 80ના દાયકામાં, જ્યાં બપ્પી લહેરીના ડિસ્કો બીટ્સ ઉપર આખું ભારત નાચતું હતું. નંદુ ભેંડે અને સાથીદારોના સ્વરમાં આ એક આધ્યાત્મિક છત્તા લયબદ્ધ ગીત સાંભળીએ. ફિલ્મ ડિસ્કો ડાન્સરનું અંજાનની ગીત રચના છે.

શ્રોતા મિત્રો, સંગીતની આ મહેફિલમાં અહીં વિરામ લઈએ, પણ આ સુરોની ગુંજ તમારા હૃદયમાં કાયમ રહેશે. ફરીથી મળીશું આવી જ મધુર યાદો સાથે. ત્યાં સુધી સાંભળતા રહો અને ખુશ રહો. આ સાથે ગુલમહોર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે.

આકાશવાણીનું આ દમણ કેન્દ્ર છે. પ્રસ્તુત છે શ્રવણ માધુરી કાર્યક્રમ અંતર્ગત ભક્તિ સંગીત. પ્રથમ સાંભળીએ કલાકાર પ્રતિમા ત્રિવેદી, બંશ્રી યોગેન્દ્ર, ઉમા ઉજા અને સાથીદારોને.

મિત્રો, હમણાં જ આપણે સાંભળ્યા કલાકાર બંશ્રી યોગેન્દ્ર, પ્રતિમા ત્રિવેદી અને સાથીદારોને. આ સાથે શ્રવણ માધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના દમણ કેન્દ્રનું પ્રસારણ FM બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. હવે પછીનું પ્રસારણ આપ સાંભળશો વિવિધ ભારતી પરથી થોડી જ વારમાં.

0: जी इस समय मंच पर उपस्थित हैं, साथ ही गुजरात के माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल सांघवी उनके साथ उपस्थित एक विशाल जनसमूह जो है वो समय हम देख पा रहे हैं और पारंपरिक परिधान कृष्ण धारण किए हैं, सर पर जो है वो पगड़ी पहनी हुई है, हाथों में
1: दमर तैयार है ज्ञान तकनीक और उद्योग के सबसे बड़े महोत्सव के लिए।
2: वो कैसे
1: आ गया है बुक फेयर एंड इंडस्ट्रियल एग्जीबिशन 2026।
2: अरे हाँ, दिनांक 7 से 17 मई सुबह 10 बजे से देर शाम तक, स्थान लाइट हाउस बीच।
1: 1,00,000 से अधिक पुस्तकें, इंडस्ट्री पवेलियन, टेक्नोलॉजी शोकेस, विद्यार्थियों के लिए रोमांचक प्रतियोगिताएं
2: और
1: कई आकर्षक इंडस्ट्रियल स्टॉल
2: वेयर नॉलेज मीट्स इनोवेशन।
1: तो आइए पूरे परिवार के साथ 7 से 17 मई लाइट हाउस बीच मोटी दमन
0: पहनाकर अभिनंदन किया गया और साथ ही अंगवस्त्र माननीय प्रधानमंत्री जी को भेंट किया गया है। माननीय प्रधानमंत्री जी ने अभिवादन स्वीकार किया, हाथ जोड़कर सबका अभिवादन स्वीकार करते हुए और इस वक्त मंचासीन जो गणमान्य व्यक्ति हैं उनकी उपस्थिति भी इस कार्यक्रम में। माननीय प्रधानमंत्री जी को अब एक स्मृति चिन्ह भेंट किया जा रहा है, सोमनाथ मंदिर की प्रतिकृति है, एक बेहद सुंदर तस्वीर माननीय प्रधानमंत्री
3: Presented by the minister in Gujarat government, Shri Arjun Modwadia, and a huge sea of people here at Prabhas Patan, and another memento being presented to the Honorable Prime Minister of India that features the lion of Gir, and this is quite close to the Gir sanctuary, and as we can see that there's a huge public who are present here and have come to listen to the Honorable Prime Minister, and yet another memento, a kalash being presented to the Honorable Prime Minister by the Sri Somnath Trust, and the Honorable Prime Minister himself is the president of the Sri Somnath Trust, and we have now seen a garland being presented to the Honorable Prime Minister by the organizers, and people have been waiting since a long time to hear the Prime Minister, and the Honorable Prime Minister will be addressing the gathering very soon.
0: और कौशिक जी, मैं यहाँ ये भी बोलना चाहूंगी कि जब हम बहुत दूर से यात्रा करके जाते हैं द्वादश ज्योतिर्लिंग जो है उनमें से किसी भी मंदिर के दर्शन करने के लिए, तो बहुत अधिक भक्ति भाव से भरे होते हैं, तो जो लोग उसी स्थान पर रहते हैं वो अपने आप को बेहद भाग्यशाली मानते होंगे, और इस समय जो ये विशाल जनसमूह हम देख रहे हैं इसमें ऐसे बहुत सारे लोग होंगे जो मंदिर की सेवा में भी लगे होते हैं, वो कार्यकर्ता होते हैं, और इस तरह के बहुत सारे लोग हैं जो स्वेच्छा से मंदिर के विशेष कार्य जो हैं वो करते हैं, और यहाँ पर हम इस समय देख पा रहे हैं उत्साहित जनसमूह है माननीय प्रधानमंत्री जी की उपस्थिति से, आयोजन और भी भव्य, और अब स्वागत उद्बोधन यहाँ पर।
4: विश्वना सौथी वधु लोकप्रिय नेता अने यशस्वी वडाप्रधान आदरणीय नरेंद्र भाई मोदी साहेब, मारा साथी नायब मुख्यमंत्री श्री हर्षभाई संघवी, मारा साथी सौ मंत्रीश्रीओ, सांसद श्री सोमनाथ ट्रस्टना ट्रस्टीश्रीओ श्री जेडी परमार, श्री पीके लहरी, श्री हर्षवर्धन नोटिया, श्री विशद भाई मफतलाल, आमंत्रित सर्वे महानुभाव, प्रेस मीडियाना मित्रों, सौ ने मारा नमस्कार। વિશ્વના સૌથી અધિક લોકપ્રિય નેતા અને આપણા લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું હું હૃદયથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું। સમગ્ર દેશ અને દુનિયાની નજર જે રાજ્યની ચૂંટણી પર હતી તે પશ્ચિમ બંગાળ સહિત આસામ અને પોન્ડિચેરીમાં પણ વિકાસની રાજનીતિને મળેલા પ્રચંડ જન સમર્થનના શિલ્પી યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને સમગ્ર ગુજરાતની જનતા જનાર્દન વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। ભગવાન સોમનાથનું મંદિર સદીઓથી દેશની આસ્થા, સંસ્કૃતિ, અડગ સંકલ્પ અને પુનર્જાગરણનું જીવંત પ્રતીક છે। આપણી આસ્થાના અજય અને અતૂટ પ્રતીક આ મંદિરને ધ્વંસ કરવાના અનેક પ્રયાસો થયા અને દરેક વિનાશ પછી સોમનાથ ભગવાનનું મંદિર ફરી વધુ તેજસ્વતા સાથે ઊભું થયું છે. આજે આ દિવ્ય મંદિર વિધ્વંસમાંથી પુનઃનિર્માણના સરદાર સાહેબના અડગ નિર્ધાર, દ્રઢ સંકલ્પ અને રાષ્ટ્રના આત્મસન્માનનું પ્રતીક છે. તેમનો આ સંકલ્પ 1951ની 11મીએ પૂર્ણ થયો તે ગૌરવશાળી વિરાસતને આજે 75 વર્ષ થયા છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2001માં મુખ્યમંત્રી તરીકેનું સેવાદાયિત્વ સંભાળ્યું. એ જ વર્ષે તેમણે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો સુવર્ણ જયંતિ ઉત્સવ ઉજવીને આપણને તક આપી હતી અને આજે સરદાર સાહેબનો દ્રઢ સંકલ્પ સાકાર થયાનો આ અમૃત ઉત્સવ આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની પ્રેરણાથી દેશની આઝાદીના અમૃતકાળમાં જ આવ્યો છે તે સોનામાં સુગંધ સમો પ્રસંગ છે. આખા યુગનું નિર્માણ કરનાર વિઝનરી લોકનાયક શ્રી મોદી સાહેબે પ્રત્યેક ભારતવાસીઓમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને સનાતન હિન્દુ સંસ્કૃતિના પુનર્જાગરણનો ભાવ પ્રબળ બનાવ્યો છે. આદરણીય શ્રી મોદી સાહેબે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ઐતિહાસિક પ્રસંગે દેવથી દેશનું વિઝન આપ્યું હતું. સોમનાથ મંદિર પર 1000 વર્ષ પહેલા થયેલા આક્રમણ સામે શૌર્ય દાખવનાર સ્વાભિમાની યોદ્ધાઓને યાદ કરતું સોમનાથ સ્વાભિમાન પર્વ, કાશી વિશ્વનાથ કોરિડોર, કેદારનાથ ધામ વિકાસ, પાવાગઢમાં 500 વર્ષ પછી ધ્વજારોહણ અને અંબાજી કોરિડોર તથા સોમનાથ તાલીમ સંગલ દ્વારા વિરાસત બી વિકાસ બી સાકાર કર્યું છે અને ફરીથી જ્યારે આજે ગુજરાતમાં આવ્યા છે ત્યારે ફરીથી એમનું સ્વાગત કરીને વિરમું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.
3: That was the welcome address by the Honorable Chief Minister of Gujarat, Shri Bhupendra Bhai Patel, and he mentioned about the various development works that have been undertaken by the visionary leadership of the Prime Minister, Shri Narendra Modi, and he mentioned about the Kashi Vishwanath Corridor, the Shri Ambaji Temple in Gujarat, and also the Pran Pratishtha of the Shri Ram Lala Temple at Ayodhya. And this is the hallmark of the government of India. And the Honorable Prime Minister is now releasing the commemorative postal stamp, and also the stamp is being now released by the Honorable Prime Minister and the Chief Minister of Gujarat and the Deputy Chief Minister of Gujarat. It's a 5 rupee postage stamp depicting the Somnath Temple.
0: एक स्मारक डाक टिकट इस अवसर पर जारी किया गया. सोमनाथ मंदिर की तस्वीर उस पर बनी है. माननीय प्रधानमंत्री जी ने जो डाक पुस्तिका है उसे जारी किया और उपस्थित जनसमूह की ओर विशेष रूप से उसे दिखाया भी, और मंच के जो पार्श्व भाग में स्क्रीन है उस पर भी इसकी छवियां इस समय होंगी.
3: एंड नाउ नीलम, द ऑनरेबल प्राइम मिनिस्टर विल रिलीज द कमेमोरेटिव coin. It is a 75 rupee denomination coin, and it's very beautiful indeed. The two sides can be seen on this very special memento that the Honorable Prime Minister is displaying, and this is to mark the occasion of the 75th anniversary of the consecration of the rebuilt Somnath Temple. It says Bharat, India, rupees 75, with the lion capital of the Sarnath, and on the heads there's the beautiful replica of the Somnath Temple.
0: 75 रुपए का एक स्मारक सिक्का भी इस अवसर पर जारी किया गया. सोमनाथ मंदिर के पुनर्निर्माण के बाद उद्घाटन होने के 75 वर्ष पूरे होने पर विशेष ये कार्यक्रम का आयोजन किया जा रहा है, सोमनाथ अमृत महोत्सव. माननीय प्रधानमंत्री जी की उपस्थिति इस अवसर पर, अन्य गणमान्य व्यक्ति यहां पर उपस्थित हैं और एक विशाल जनसमूह माननीय प्रधानमंत्री जी को सुनने के लिए उत्सुक. प्रधानमंत्री जी ने स्मारक डाक टिकट और सिक्का जारी किया है और सोमनाथ मंदिर के पुनर्निर्माण पुनरुत्थान जो किया गया है और जो ऐतिहासिक इसका महत्व है उसके के उससे जुड़ी प्रदर्शनी का भी अवलोकन किया माननीय प्रधानमंत्री जी ने और माननीय प्रधानमंत्री जी का संबोधन अब इस कार्यक्रम में.
3: द ऑनरेबल प्राइम मिनिस्टर ऑफ इंडिया श्री नरेंद्र मोदी विल नाउ एड्रेस द गैदरिंग.
5: जय सोमनाथ.

અનુરાધા પોડવાલ અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા શિવ ભજનમાં. 1:20 થવા આવી છે. સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ અમૃત મહોત્સવને આવતા 1000 વર્ષ માટે ભારતને પ્રેરણા ગણાવ્યો. પ્રધાનમંત્રીએ રોડ શો દ્વારા મંદિરમાં પહોંચી પૂજા અર્ચના અને મંદિરના કુંભાભિષેક કરીને દિલધડક એર શો નિહાળ્યો. સાંજે વડોદરામાં સરદાર ધામનું ઉદઘાટન કરશે. મધ્યપ્રદેશ સરકારે જબલપુરમાં સર્જાયેલી બર્ગી ડેમ બોટ અકસ્માતની ઘટનાની ન્યાયિક તપાસ માટે તપાસ પંચની રચના કરી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની સત્તાવાર મુલાકાતે જશે. નબળા વૈશ્વિક સંકેતોના પગલે ભારતીય શેરબજારમાં ઘટાડો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આજથી 75 વર્ષ પહેલા આજના જ દિવસે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ એ કોઈ સામાન્ય પ્રસંગ ન હતો. વર્ષ 1951માં સોમનાથ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાએ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદઘોષ કર્યો હતો. સોમનાથ અમૃત મહોત્સવને સંબોધતા શ્રી મોદીએ આ મહોત્સવને આવતા 1000 વર્ષ માટે ભારતની પ્રેરણા ગણાવ્યો.
1: આજ કે હી દિન સોમનાથ મંદિર કી પુનઃસ્થાપના ये कोई साधारण अवसर नहीं था. अगर 1947 में भारत आजाद हुआ था तो 1951 में सोमनाथ की प्राण प्रतिष्ठा ने भारत की स्वतंत्र चेतना का उद्घोष किया था. आजादी के समय सरदार साहब ने 500 से ज्यादा रियासतों को जोड़कर एक भारत का आधुनिक स्वरूप गढ़ा था. तो साथ ही सोमनाथ के पुनर्निर्माण से उन्होंने दुनिया को बताया था, भारत केवल आजाद नहीं हुआ है, भारत अपने प्राचीन गौरव को पुनः हासिल करने के मार्ग पर भी अब आगे बढ़ चुका है.
0: શ્રી મોદીએ વધુમાં કહ્યું, ભગવાન શિવજીની શરણમાં અહીં સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આ બધું ભગવાન સદાશિવની જ લીલા છે. ઐતિહાસિક અને પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગુજરાતના સોમનાથમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થતા સોમનાથ અમૃત પર્વની ઉજવણીમાં સહભાગી થયા છે. આજે સવારે તેઓ જામનગરથી સોમનાથ પહોંચ્યા હતા, જ્યાં તેમનું ડમરૂના નાદ અને પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું. સોમનાથમાં તેમણે રોડ શો યોજ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે તેઓ હજારોની સંખ્યામાં માર્ગો ઉપર ઉમટેલા નાગરિકોનું અભિવાદન ઝીલતા સોમનાથ મંદિર પહોંચ્યા હતા. માર્ગમાં તેમણે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. ઋષિકુમારોના મંત્રોચ્ચાર વચ્ચે અને ડમરૂના વાદન સાથે તેઓ મંદિર પરિસરમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે સોમનાથ ભગવાનની વિશેષ પૂજા અર્ચના કરી હતી. આ પ્રસંગે સોમનાથના ઇતિહાસમાં પ્રથમવાર મંદિરના શિખર ઉપર કુંભાભિષેક કર્યો હતો. દેશના અલગ અલગ તીર્થોમાંથી લવાયેલા જળનો કુંભાભિષેક કરાયો હતો. કુંભાભિષેક બાદ ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા દિલધડક એર શો થયો હતો, જેને પ્રધાનમંત્રી સહિત ઉપસ્થિત જનમેદનીએ નિહાળ્યો હતો. આ દરમિયાન હેલિકોપ્ટર દ્વારા મંદિર પર પુષ્પવર્ષા પણ કરાઈ હતી. એર શો બાદ પ્રધાનમંત્રીએ સોમનાથના ઇતિહાસના તાદ્રશ્ય કરતા અદભુત પ્રદર્શનને પણ નિહાળ્યું હતું. સોમનાથ અમૃત પર્વ ઉજવણીમાં ભાગ લીધા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વડોદરાની મુલાકાત લેશે, જ્યાં તેઓ ગુજરાતના ત્રીજા સુસજ્જ સરદારધામનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે સરદારધામ પ્રોજેક્ટ સંબંધિત વિવિધ શૈક્ષણિક અને એકતા મજબૂત કરતી યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે. તેમને પાટીદાર રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં 1000 વિદ્યાર્થીનીઓ અને 1000 વિદ્યાર્થીઓ માટે છાત્રાલયની સુવિધાઓ તેમજ સેન્ટ્રલ ડાઇનિંગ હોલ, પુસ્તકાલય અને ઓડિટોરિયમ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. શ્રી મોદી સરદારધામ સંકુલમાં સ્વાગત વિસ્તાર, નાગરિક સુવિધાઓ, ડાઇનિંગ વિસ્તાર અને ઇ લાઇબ્રેરી સહિત વિવિધ સુવિધાઓની પણ મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સભાને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે લોકોને 1 વર્ષ સુધી સોનું ન ખરીદવા, બળતણનો વપરાશ સંયમથી કરવા અને વિદેશી હુંડિયામણ બચાવવા અપીલ કરી. તેલંગાણાના હૈદરાબાદમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ ઘરેથી કામ કરવાની પ્રથાને પુનર્જીવિત કરવાની હાકલ કરી. પ્રધાનમંત્રીની અપીલ એવા સમય આવી છે, જ્યારે પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને હોર્મુઝ સમુદ્ર ધુનીની આસપાસના વિક્ષેપોને કારણે વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવ લગભગ $70થી વધીને $126 પ્રતિ બેરલ થયા છે. હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના ભાટીયટ સબ ડિવિઝનમાં કાકીરા લહારુ રોડ પર કાર અકસ્માતમાં 6 પ્રવાસીઓના મોત થયા હતા. અન્ય 4 પ્રવાસીઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘાયલોની નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃતકોમાંથી 5 ગુજરાતના ભાવનગરના એક જ પરિવારના સભ્યો હતા, જ્યારે એક મૃતક ડ્રાઇવર મંડી જિલ્લાનો રહેવાસી હતો. ચંબા પોલીસ અધિક્ષક વિજય સકલાનીએ જણાવ્યું હતું કે અકસ્માત સમયે આ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો હતો. પોલીસ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે. મધ્યપ્રદેશ સરકારે જબલપુરમાં થયેલા બર્ગી ડેમ્બર્ટ અકસ્માતની ન્યાયિક તપાસ કરવા વડી અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ સંજય દ્વિવેદીના નેતૃત્વમાં એક સભ્યના તપાસ પંચની રચના કરી છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે ગઈકાલે રાત્રે આ સંદર્ભમાં સત્તાવાર જાહેરાત કરી હતી. પંચ અકસ્માતના કારણોની તપાસ કરશે અને બચાવ કામગીરી અંગે 3 મહિનામાં સરકારને પોતાનો અહેવાલ સુપરત કરશે. આ ઉપરાંત રાજ્યમાં કાર્યરત તમામ બોટ અને ક્રૂઝ જહાજો માટે નવી સલામતી માનક સંચાલન પ્રક્રિયા એસઓપી પણ તૈયાર કરશે. 30 એપ્રિલે ભારે વાવાઝોડાને કારણે બર્ગી ડેમ જળાશયમાં બોટ ડૂબી જતા 13ના મોત, જ્યારે 28 અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR_ABADને ફોલો કરશો. ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓ, નવીન સંશોધનો અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આત્મનિર્ભરતાના પ્રતીક સમા રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે. 11 મે 1998ના રોજ રાજસ્થાનના પોખરણ ખાતે કરાયેલા સફળ પરમાણુ પરીક્ષણના સન્માનમાં આ દિવસ ઉજવાય છે. તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં અને મહાન વૈજ્ઞાનિક ડોક્ટર એપીજે અબ્દુલ કલામની દેખરેખ હેઠળ ભારતે આજના દિવસે ઓપરેશન શક્તિ પાર પાડ્યું હતું. આ સફળતા સાથે ભારત પરમાણુ શક્તિ ધરાવતો વિશ્વનો 6ઠો દેશ બન્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું, વર્ષ 1998માં પોખરણમાં થયેલા સફળ પરીક્ષણો ભારતની વૈજ્ઞાનિક શ્રેષ્ઠતા અને અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ભારતની વૈજ્ઞાનિક નવીનતા, ટેકનોલોજી, પ્રગતિ અને વિજ્ઞાન, સમાજ અને ઉદ્યોગ વચ્ચેના તાલમેલ પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. ડોક્ટર

0: સિંહે જણાવ્યું હતું કે આત્મનિર્ભરતા અને વાસ્તવિક દુનિયા પર અસર કરતી વૈજ્ઞાનિક નવીનતાઓના વિઝન પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. વિશેષ તપાસ ટીમ એસઆઈટીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથ રથની હત્યાના સંદર્ભમાં ઉત્તર પ્રદેશમાંથી ત્રણ વ્યક્તિની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા ત્રણેય કુખ્યાત શૂટર છે. હત્યાના ષડયંત્રમાં સામેલ લોકોને શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 13-15 મે દરમિયાન ચીનની સત્તાવાર મુલાકાત લેશે. લગભગ 9 વર્ષમાં કોઈપણ અમેરિકન રાષ્ટ્રપતિની આ પહેલી ચીનની મુલાકાત હશે. આ મુલાકાત અમેરિકા ઇઝરાયેલ ઇરાન યુદ્ધ હોર્મુઝ સ્ટ્રેટના નાકાબંધીને કારણે વૈશ્વિક ઉર્જા સંકટ અને તાઇવાન સહિતના અનેક મુદ્દા ઉપર બંને દેશો વચ્ચે વધતા તણાવ વચ્ચે થઈ રહી છે. અમેરિકાના મુખ્ય ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી અન્ના કેલીએ જણાવ્યું હતું કે ટ્રમ્પ બુધવારે સાંજે બેઇજિંગ પહોંચશે. કેલીના જણાવ્યા અનુસાર અમેરિકન નેતા ગુરૂવારે રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે સ્વાગત સમારોહ અને દ્વિપક્ષીય બેઠકમાં હાજરી આપશે. ત્યારબાદ મંદિરની મુલાકાત અને ભોજન સમારંભમાં હાજરી આપશે. આજે બપોરના સમયે નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલ આવ્યા ત્યારે સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટીને 76,400ની સપાટી પર કારોબાર કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 240 પોઈન્ટ ઘટીને 23,900ની આસપાસ કારોબાર કરી રહ્યો હતો. મોટાભાગના ક્ષેત્રોમાં નબળાઈ જોવા મળી હતી, જેમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, રિયલ્ટી અને ઓટો સૌથી વધુ ઘટ્યા હતા, જ્યારે હોસ્પિટલો, હેલ્થકેર અને ફાર્માશેરો પોઝિટિવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે નવી દિલ્હીથી ઓસ્ટ્રેલિયાના આબોહવા અને ઉર્જા મંત્રી ક્રિસ બોવેન સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી યાદવે જણાવ્યું હતું કે તેઓએ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝની પ્રાથમિકતાઓ અને આ વર્ષના અંતમાં વાટાઘાટો માટેના એજન્ડા પર ચર્ચા કરી હતી. ચાલુ વૈશ્વિક અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે નાગરિકો અને વ્યવસાયોને વિદેશી હૂંડિયામણની જરૂર હોય તેવી વસ્તુઓ પર ખર્ચ ઘટાડવાની અપીલ કરી છે. આજે નવી દિલ્હીમાં સીઆઈઆઈ વાર્ષિક વ્યાપાર સમિટને સંબોધતા શ્રી વૈષ્ણવે કહ્યું કે પશ્ચિમ એશિયામાં હજુ પણ સંઘર્ષ ચાલુ છે અને યુદ્ધવિરામ હજુ દૂર છે, તેથી દેશ માટે આર્થિક મોરચે જવાબદારીપૂર્વક કાર્ય કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ અમૃત મહોત્સવને આવતા 1000 વર્ષ માટે ભારતની પ્રેરણા ગણાવ્યો. પ્રધાનમંત્રીએ રોડ શો દ્વારા મંદિરમાં પહોંચી પૂજા અર્ચના અને મંદિરના કુંભાભિષેક કરીને દિલધડક એર શો નિહાળ્યો. સાંજે વડોદરામાં સરદાર ધામનું ઉદઘાટન કરશે. મધ્યપ્રદેશ સરકારે જબલપુરમાં સર્જાયેલી બર્ગે ડેમ બોટ અકસ્માતની ઘટનાની ન્યાયિક તપાસ માટે તપાસ પંચની રચના કરી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની સત્તાવાર મુલાકાતે જશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: आकाशवाणी का यह अहमदाबाद, बड़ौदा, राजकोट और भूज केंद्र है.

હમણાં આપ સાંભળી રહ્યા હતા સાજન ફિલ્મનું ગીત એસપી બાલસુબ્રમણ્યમ અને અલ્કા યાજ્ઞિકના સ્વરમાં. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. 5:30 થઈ રહી છે અને હવે પ્રસ્તુત છે એનસીઆરટીનો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ.

0: આ કલાકાર હતા સાધુ, અને ધ બેસ્ટ ઓફ આરિયલ્સ આલ્બમની આ રચના આપે સાંભળી.
1: સબકે લિયે સામાજિક સુરક્ષા અટલ પેન્શન યોજના મોદી જી કા સંકલ્પ.
2: યોજના ઉન નવજવાનો કે લિયે હૈ તાકિ આપ જબ 60 સાલ કે હોંગે આપકો કભી કિસી કે સહારે કી જરૂરત ના પડે, આપ અપના બુઢાપા ભી ગૌરવ કે સાથ બિતા સકો.
1: અબ તક ઇસ યોજના સે 8,85,00,000 સે અધિક લાભાર્થી જુડ ચુકે હૈ. અગર આપ ભી 18 से 40 સાલ કી ઉમ્ર કે હૈ તો માસિક અટલ પેન્શન સહિત 3 ગેરંટીડ ફાયદો કે લિયે અપની બેંક શાખા સે સંપર્ક કરે.

0: પોપ સંગીત હમણાં આપણે સાંભળી રહ્યા હતા.
1: દમણ તૈયાર હૈ જ્ઞાન તકનીક ઓર ઉદ્યોગ કે સબસે બડે મહોત્સવ કે લિયે.
2: વો કૈસે?
1: આ ગયા હૈ બુક ફેર એન્ડ ઇન્ડસ્ટ્રિયલ એક્ઝિબિશન 2026.
2: અરે હા, દિનાંક 7-17 મઈ, સુબહ 10 બજે સે દેર શામ તક. સ્થાન લાઇટ હાઉસ બીચ.
1: 1 લાખ સે અધિક પુસ્તકે, ઇન્ડસ્ટ્રી પવિલિયન, ટેકનોલોજી શોકેસ, વિદ્યાર્થીઓ કે લિયે રોમાંચક પ્રતિયોગિતાએ ઓર કઈ આકર્ષક ઇન્ડસ્ટ્રિયલ સ્ટોલ,
2: વેર નોલેજ મીટ્સ ઇનોવેશન.
1: તો આઈએ પૂરે પરિવાર કે સાથ 7-17 મઈ લાઇટ હાઉસ બીચ, મોટી દમણ.
0: પોપ સંગીત આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના દમણ કેન્દ્ર પરથી.

0: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે.
1: સો ઈઝી.
2: ફસાણો.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: ગુડ ઇવનિંગ દોસ્તો, હું છું તમારી રેડિયો દોસ્ત મુસ્કાન, અને લઈને આવી છું મારી વાતોમાં મીઠાસ, મસ્તી, સમજ અને શાન. અને આજે લઈને આવી છું આપ સૌનો મનગમતો કાર્યક્રમ યુવાણી. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. મિત્રો, તમે ક્યારે વિચાર્યું છે કે જીવન એ કેટલી સુંદર સફર છે? દરરોજ આપણે અનેક રસ્તાઓ પરથી પસાર થઈએ છીએ, ક્યાંક કામ માટે, ક્યાંક સપનાઓ માટે, તો ક્યાંક પોતાના લોકો સુધી પહોંચવા માટે. પરંતુ આ રસ્તાઓ પર સલામતી એટલી જ જરૂરી છે જેટલી સફર. એક નાની બેદરકારી, એક ક્ષણની ઉતાવળ અને આખી જિંદગી બદલાઈ શકે છે. અને આ જ કારણે સમગ્ર વિશ્વમાં સંયુક્ત રાષ્ટ્ર માર્ગ સુરક્ષા સપ્તાહ ઉજવવામાં આવે છે. મિત્રો, યુનાઇટેડ નેશન્સ ગ્લોબલ રોડ સેફ્ટી વીકની શરૂઆત વર્ષ 2007 સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO દ્વારા કરવામાં આવી હતી. તેનું મુખ્ય કારણ હતું વિશ્વભરમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતો અને તેમાં થતા મૃત્યુ. ખાસ કરીને યુવાનો અને બાળકોમાં રોડ અકસ્માત મૃત્યુનું મોટું કારણ બની રહ્યા હતા. અને તેથી વિશ્વ સમજાયું કે માત્ર નિયમો બનાવવાથી કામ નહીં ચાલે, લોકોમાં જાગૃતિ લાવવી પણ એટલી જ જરૂરી છે. અને એટલે જ 8 થી 12 સુધી આપણે સંયુક્ત રાષ્ટ્ર માર્ગ સુરક્ષા સપ્તાહ ઉજવીએ છીએ. આપણે આ ચર્ચાને આગળ વધારીશું, પણ એ પહેલા ચાલો એક મસ્ત મજાનું ગીત સાંભળી લઈએ.

0: वर्क फ्रॉम होम हाई सैलरी बस एक क्लिक माँ अरे वाह
1: पतानी
2: अजाने लिंक्स पर क्लिक ना करो आरबीआई कहे छे
1: जानकार बनो सतर्क रहो
3: मित्रों दर वर्षे उजवातू आ मार्ग सुरक्षा सप्ताह लोको मां ट्राफिक नियमों प्रत्ये जागृति लावा माटे समर्पित छे विश्वना अनेक देशों मां आ सप्ताह दरम्यान विविध कार्यक्रमों योजावामां आवे छे जेम के ट्राफिक जागृति अभियान साइकल रैली रोड सेफ्टी वॉक स्ट्रीट प्ले अने नाटको शाळाओ अने कॉलेज मां वर्कशॉप ट्राफिक पोलिस द्वारा जागृति कार्यक्रमों सोशियल मीडिया कैम्पेन अने इमरजेंसी सेफ्टी ट्रेनिंग जेवा कार्यक्रमों द्वारा लोको ने मार्ग सुरक्षा विषे समझावामां आवे छे मित्रों शुं तमने खबर छे विश्व आरोग्य संस्थाना आंकड़ा मुजब दर वर्षे विश्वमां आश्चर्य 11 लाख थी वधु लोको मार्ग अकस्मातमां पोतानो जीव गुमावे छे दर 24 सेकंडे दुनियामां एक व्यक्ति रोड अकस्मातमां मृत्यु पामे छे अने तेमां सौथी वधु असर युवानो पर जोवा मळे छे वधु झड़प ड्राइविंग दरमियान मोबाइलनो उपयोग नशानी हालतमां वाहन चलावुं अने ट्राफिक नियमोनी अवगणना अकस्मातना मुख्य कारणोमां सामेल छे मित्रों मार्ग सुरक्षा सप्ताह दर वर्षे एक खास थीम સાથે ઉજવવામાં આવે છે આ થીમનો હેતુ વિશ્વનું ધ્યાન માર્ગ સુરક્ષાના કોઈ ખાસ મુદ્દા તરફ દોરવાનું હોય છે આ વખતની થીમ છે મેક વોકિંગ એન્ડ સાયકલિંગ સેફ એટલે કે પગપાળા ચાલતા લોકો અને સાયકલ ચાલકો માટે રસ્તાઓ વધુ સુરક્ષિત બનાવો કારણ કે રસ્તાઓ માત્ર વાહનો માટે નથી રસ્તાઓ દરેક માટે છે આ થીમ અંતર્ગત વિશ્વભરમાં લોકોમાં જાગૃતિ લાવવામાં આવી કે ફૂટપાથ વધુ સુરક્ષિત હોવા જોઈએ સાયકલ ટ્રેક વધારવા જોઈએ ઝીબ્રા ક્રોસિંગ સુરક્ષિત હોવું જોઈએ સ્કૂલ ઝોનમાં વાહનોની ઝડપ ઓછી રાખવી જોઈએ મિત્રો સુરક્ષા માત્ર પોતાની જવાબદારી નથી બીજાના જીવન પ્રત્યેનો આદર પણ છે અને આજની આ ફાસ્ટ પેસ દુનિયામાં આપણે આ વાત તો સમજવી જ જોઈએ યુવા મિત્રો આજે જયારે આપણે સોશિયલ મીડિયાને એક 30 સેકન્ડના રીલમાંથી કેટલી બધી માહિતી મેળવી લઈએ છીએ ને તો તમે કદી વિચાર્યું છે કે જયારે આ બધું નહોતું સોશિયલ મીડિયા ત્યારે લોકો માહિતી ક્યાંથી મેળવતા હશે તમે તો કલ્પના પણ નહીં કરી શકો કે કોઈ વિષયની માહિતી મેળવવી હોય અને ગૂગલ નહોતું ત્યારે લોકો કેવી રીતે માહિતી મેળવતા અને આવા સમયે જયારે આકાશવાણી જેવા મોટા માધ્યમ દ્વારા માહિતી આપવાની હોય અને એ પણ આપણા જેવા જ યુવાનોને તો ત્યારે કયા વિષયો પર વાત અને ચર્ચાઓ થતી હશે કદી વિચાર્યું છે તમે તો ચાલો આજે આકાશવાણીના જયારે 90 વર્ષ પૂરા થવા આવ્યા છે ત્યારે ગૂગલ નહોતું એ જમાનામાં લોકો કેવી રીતે આકાશવાણી સાથે સંકળાયેલા હતા એ વિશે કઈક રસપ્રદ વાતો કરીએ તો લઈને આવી ગઈ છું આપણા આકાશવાણીના યુવાણી કાર્યક્રમમાં આપ સૌના સિનિયર અને એક સમયના યુવાણીના એન્કર અને અત્યારે પણ જેઓ આપણી સાથે આકાશવાણીના સૈયદ સાહિત્ય પત્રિકા જેવા સંવાદોમાં જોડાય છે એવા ડોક્ટર નિયતિ અંતાણીને વેલકમ મેમ
4: ખૂબ ખૂબ આભાર મુસ્કાન અને શ્રોતા મિત્રો આપ સૌને પણ ખૂબ પ્રેમ અને આવકારો
3: મેમ પોતે ગુજરાતી સાહિત્યના અધ્યાપિકા છે અને યુવાણી સાથે લગભગ 25 વર્ષથી સંકળાયેલા છે અને આજે આપણે એમની સાથે સરસ મજાની વાતચીત કરીશું સૌથી પહેલો પ્રશ્ન મેમ આકાશવાણી અમદાવાદના 90 વર્ષ આ સિદ્ધિને તમે કેવી રીતે જુઓ છો
4: આમાં એવું છે અત્યારની જનરેશનને ખાસ તો કહેવાનું જેને આપણે જેન ઝી ને ઝેન આલ્ફા ને એવું બધું જે કહીએ છીએ એ રીતે પણ કદાચ આકાશવાણી તો હું એ નહોતી એ પહેલાથી છે આકાશવાણી અને આ ખરા અર્થમાં આકાશવાણી છે કારણ કે એ જે રેડિયોનું આખું વળગણ હતું સમાચારો ગીતો કેટલાય બધા કાર્યક્રમો હજુ જયારે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ એટલે કે ટીવીનું પણ આગમન નહોતું થયું ત્યારથી એ આકાશવાણી છે અને જયારે આજે આકાશવાણી 90 વર્ષની ઉજવણી કરી રહ્યા છે ત્યારે મને રાજેન્દ્ર શુક્લની આ એક પંક્તિ પણ યાદ આવે છે કે પુકારો ગમે તે સ્વરે હું મળીશ જ સમયના કોઈ પણ થરે હું મળીશ જ તો આ આકાશવાણી
3: શું વાત છે મેમ ખરેખર એક સુંદર શરૂઆત થઈ છે આ સંવાદની તો મારે તમને પૂછવાનું છે કે આપનો આકાશવાણી સાથેનો પ્રારંભ કેવી રીતે થયો એટલે 25 વર્ષના પ્રવાસમાં સૌથી યાદગાર કોઈ એક ક્ષણ હોય જે તમે શેર કરવા માંગતા હો યુવા મિત્રો સાથે
4: હા એટલે એમાં એવું છે કે 25 લગભગ હું 2003 થી એટલે 23 વર્ષ ઉપરનો સમયગાળો થયો અને મેં પણ આકાશવાણી જે આ યુવાણીનો કાર્યક્રમ છે જે યુવાનો માટેનો ખાસ કરીને હોય છે અને એમાં ઓડિશન આપેલું કારણ કે મને પહેલેથી શોખ પણ હતો અને સ્વાભાવિક રીતે એક આકાશવાણીના સ્ટુડિયોમાં આવું એક ડ્રીમ કમ્સ ટ્રુ એટલે કે સપનું આપણું સાચું પડે એવી વાત પણ પહેલી વખત તો ઓડિશનમાં હું પણ નિષ્ફળ ગઈ હતી અને મને અહીંયાથી કહેવામાં આવ્યું હતું અને કારણ કે બંધ સ્ટુડિયોમાં આપણે જયારે ઓડિશન આપતા હોઈએ છીએ તો મારે મારી શ્વાસોચ્છવાસની પ્રક્રિયા ઉપર કામ કરવાનું એવું કીધું હતું કારણ કે શ્વાસ સંભાળે એટલે ત્યારે આવી કોઈ સભાનતા નહોતી અને પછી જયારે એક વખત ઓડિશન આપ્યું અને ખ્યાલ આવ્યું કે આપણે ક્યાં કાચા પડીએ છીએ પછી મેં એના માટેની મહેનત શરૂ કરી. પ્રાણાયામ કરીએ, અત્યારે જેને આપણે મેડિટેશન કે બ્રીધિંગ એક્સરસાઇઝ ને એવું બધું કહીએ છીએ. અને ફરી વખત જયારે ઓડિશન આવ્યું અને

0: મેં આપ્યું અને હું સફળ થઈ. લગભગ 8 વર્ષ જેવું મેં યુવાણીના એનાઉન્સર તરીકે કામ કર્યું અને યાદગાર ક્ષણો તો ઘણી બધી છે, પણ જે એક રોમાંચ કેવો કે લાઈવ થાય
1: જી,
0: અને કાર્યક્રમનો જે સમય હોય એના 2-2.5 કલાક પહેલા સ્ટુડિયોમાં આવવાનું થાય. હવે મોબાઈલ છે અને સહજતાથી આપણે ઘણું બધું ગૂગલમાંથી સર્ચ કરીને મૂકી શકીએ છીએ, લખી શકીએ છીએ, પણ તે વખતે આ બધી સગવડ નહોતી. 2003, 2004, 2005, 2006 એ સમયગાળાની આખી આ વાત છે. અને ત્યારે આવી અને હાથથી આખી સ્ક્રિપ્ટ લખવાની, એને બતાવવાની, અપ્રૂવ કરાવવાની, સુધારા વધારા કરવાના, તો આ બધું જ યાદગાર છે. અને ફેડર ઊંચા નીચા કરીએ, ટેકનિકલ આખું બધું અમને તાલીમ પણ આપવામાં આવી હતી અહીંયાથી પહેલા.
1: તો આજ જેમ લાઈવ પ્રોગ્રામ દરમિયાન સૌથી કોઈ પડકારજનક એવો કોઈ અનુભવ રહ્યો હોય એ શેર કરવા માંગશો તમે?
0: હા, એટલે બે રીતે પડકારજનક. આમ તો દર વખતે લાઈવ જઈએ એટલે આમ તો પડકારરૂપ જ
1: બિલકુલ
0: લાગે. ક્યારેક એવું પણ થાય કે આપણે લાઈવ જતા હોઈએ અને કોઈ કારણસર કઈ ટેકનિકલ કોઈ ક્ષતિ આવી જાય અને જેને કારણે બંધ થઈ જાય, તો ત્યારે શું કરવું સૂજે નહીં તરત, કારણ કે નવા નવા હોઈએ. એકાદ વાર મારે એવું થયું હતું કે લાઈવ કરતા હોઈએ અને ઉધરસ આવી જાય, ક્યારેક છીંક આવી જાય. તો પહેલી વખત જયારે આવું થયું ને ત્યારે સમજ ના પડી અને ચાલુ કાર્યક્રમમાં જ ઉધરસ આવી ગઈ અને પછી એકદમ ફેડર મેં ખેંચી લીધું, સમજ ના પડી શું કરવું જોઈએ. પણ પછી અહીંયાથી અમને અમારા આકાશવાણીનો જે આખો સ્ટાફ છે અને જે અમને તાલીમ ને આપી હતી એમણે અમને શીખવાડ્યું પણ ખરા કે આવી પરિસ્થિતિમાં કઈ રીતે આપણે જાતને. એટલે આ એક આખી વસ્તુ કેવી છે કે જયારે તમે કોઈ પણ કાર્ય કરતા હો, કોઈ પણ પરિસ્થિતિમાં હો, તો કેવા સંજોગોમાં કેવી રીતે તમારે મેનેજ કરવું અને બેલેન્સ કરવું, તો એ મને આ લાઈવ કાર્યક્રમો દ્વારા બહુ શીખવા મળ્યું છે. અને બીજું એક એ રહેતું કે હવે ઈમેલ આવે છે, પહેલા પત્રો આવતા.
1: અચ્છા.
0: અને એમાં કહેવામાં આવે કે ભાઈ યુવાણીમાં આ ગીત વગાડજો, સંભળાવજો અમને, તો ઘણા બધા પત્રો ભેગા થાય. ઘણી વખત ઘણા કોમન બધાના રસ રૂચિ હોય તો એ ગીત અમે આવીએ એટલે લગભગ 2-1 કલાક પહેલા એ બધું કમ્પ્યુટરમાં ગોઠવી રાખીએ કે આ ગીત, અને એના ટાઈમિંગ જોવાના હોય. એ ખાસ શીખવાનું હોય છે કે જે ગીત મૂક્યું એમાં લખ્યું જોઈએ કે આ 4 મિનિટ 16 સેકન્ડનું છે કે આ 3 મિનિટ 20 સેકન્ડનું છે, બધી ગણતરી કરી અને સ્ક્રિપ્ટ લખવાની આવે.
1: બિલકુલ.
0: એટલે 30 મિનિટનો કાર્યક્રમ હોય તો એની અંદર કોઈ સંવાદ છે તો એ 11 મિનિટનો છે, તો ગીત કેટલા વગાડવા અને તમારી સ્ક્રિપ્ટ કેટલા મિનિટની થવી જોઈએ. અને કારણ કે આમાં તો કેવું હોય કે જેવો તમારો સમય પૂરો થાય ને જ્યારે તમે, ત્યારે બીજું કેન્દ્ર જોડાઈ અને એનો કાર્યક્રમ શરૂ થઈ જાય.
1: બિલકુલ.
0: એટલે ઘણી વાર આપણે બોલતા રહી જઈએ એટલે આ બહુ સભાનતા, એટલે આ શીખવા જેવું ઘણું કે સમય સાથે કેવી રીતે તાલમેલ કરવાનો.
1: બિલકુલ બિલકુલ. અને જયારે તમે સ્ક્રિપ્ટિંગ લખતા હો એ સમયે પણ તમારે જોવું પડે કે હા મારો 29 મિનિટનો કાર્યક્રમ છે તો એમાં સમય કેવી રીતે આપણે ટાઈમ સેટ કરી શકીએ. તો જયારે એવા રેડિયો માટે તમે સ્ક્રિપ્ટ લખવાની જે પ્રક્રિયા હોય છે એ કેવી રીતે અલગ હોય છે, કારણ કે તમે તો સાહિત્યના બેકગ્રાઉન્ડથી છો, તો એમાં તમને કઈ રીતે હેલ્પફુલ થયું કે અત્યારના પ્રોફેશનમાં તમને કેવી રીતે હેલ્પ કરે છે?
0: આમાં એવું છે કે હું ગુજરાતી સાહિત્ય સાથે જ ભણી છું એટલે વાચન તો મારું એ રીતનું રહે. પુસ્તકો ઘણા બધા વાંચ્યા છે, કવિઓ લેખકો વાંચીએ, અને મેં કીધું ને કે તે વખતે ગૂગલ નહોતું કે રાજેન્દ્ર શુક્લ એવું ગૂગલમાં નાખીએ ને એમની 10 પંક્તિઓ આપણને હાથવગી થઈ જાય. તે વખતે બધું યાદ જ રાખવું પડતું એટલે સ્વાભાવિક રીતે. અને ઘરેથી વિચારીને તો આવીએ કે આજે ઉઘાડ કેવી રીતે કરીશું કાર્યક્રમનો, કાર્યક્રમને અંત આવતા સુધીમાં મારે શું બોલવું છે એવું કે જે શ્રોતાઓ કાર્યક્રમ પત્યા પછી પણ યાદ રાખે, એ લોકોને ગમે. આકાશવાણીનું માધ્યમ કેવું છે કે અહીંયા તમને સામે દેખાતા કોઈ પ્રેક્ષક શ્રોતાઓ નથી, પણ એ શ્રોતાઓ તમને ધ્યાનથી સાંભળે છે ને એમના પ્રતિભાવો આપણને પત્રો દ્વારા આવતા હોય છે, એટલે એ પાછું રોમાંચ કરે એવી આખી પરિસ્થિતિ. અને મારું સાહિત્યિક વાચન મને બહુ ઉપયોગી થઈ રહ્યું ને રેડિયોની જે આખી સ્ક્રિપ્ટ છે, એટલે હું વર્ગખંડમાં ભણાવતી હોઉં એ રીતે મારી આખી સ્ક્રિપ્ટ ના લખાય. ભલે હું સ્ટુડિયોમાં એકલી બેઠી છું પણ છતાં મારે જે નથી દેખાતા અને છતાં મારી સામે છે એવા શ્રોતાઓ સાથે સંવાદ પણ સાધવાનો છે.
1: જી જી જી. તમે જે આ વાત કીધી એના મને એક પ્રશ્ન થાય છે કે એ વખતે જયારે શ્રોતાઓ નથી દેખાઈ રહ્યા અને શ્રોતાઓ સાથે તો પણ તમારે જોડાવવું છે, તો એ માટે કોઈ ખાસ ટેકનિક તમે અપનાવતા હશો?
0: હા, એટલે સ્ક્રિપ્ટ છે ને બને ત્યાં સુધી હળવી અને સંવાદ શૈલીની આખી રાખવાની થાય. અને કારણ કે યુવાણીમાં હું કરતી એટલે યુવાનોને સ્પર્શતા પ્રશ્નો હોય કે સાંપ્રત સમસ્યાઓ જેને કહેવાય, અથવા તો

0: ના મુખમાં આખું બ્રહ્માંડ બતાવી દીધું હતું એવી જે આખી વાત છે. પણ આકાશવાણી તો આ વર્ષોથી કરે છે, જેને અત્યારે આપણે પોડકાસ્ટ કહીએ છીએ. તો એ પ્રકારના જે સંવાદો છે, સાહિત્યિક જ્ઞાનવર્ધક સંવાદો, સાંપ્રત સમસ્યાઓને લઈને કે સાંપ્રત વિષયોને લઈને, કે જે તે વખતે તમે જુઓ તો કેટલાય બધા મહાનુભાવો પોતાના ક્ષેત્રમાં જેમણે નામ કર્યું હોય એ બધા જ આકાશવાણીમાં, તમે આકાશવાણીનું આર્કાઈવ તપાસો તો એ ક્યાંક ને ક્યાંક દરેકના ઇન્ટરવ્યુઓ અને મુલાકાતો ને બધું મળે જ, જેને આપણે આજના જમાનામાં પોડકાસ્ટ કહીએ છીએ એવું પણ આપણે કહી શકીએ. એટલે આકાશવાણીનું માધ્યમ તો વર્ષોથી આ કરતું આવ્યું છે અને આકાશવાણી પોતે પણ હવે અપગ્રેડ થાય જ છે. એટલે મારે ખાસ યુવાનોને એ કહેવાનું છે કે આકાશવાણી છે ને એ કોઈ સામાન્ય રેડિયોનું માધ્યમ નથી. આકાશવાણી તમને તમારી સંસ્કૃતિ સાથે જોડી રાખતું માધ્યમ છે. અહીંયા આગળ આવનારા તમારા એનાઉન્સર હોય, એન્કર હોય, મહેમાનો હોય, અહીંયા જે કાર્યક્રમોની પસંદગી થાય છે, હું યુવાણીના સંદર્ભમાં જ હજુ તો વાત કરું છું, તો યુવાણીમાં પણ એ જ પ્રકારના, અને તમે પોતે યુવાણી સાથે હવે સંકળાયેલા છો અને તમારા જેવા બીજા પણ, તો એ જે એક કલ્ચર, આપણી જે ભારતીય સંસ્કૃતિ છે, આપણી માતૃભાષાની જે મીઠાશ છે, એ હજુ પણ આકાશવાણી યુવાણી સાચવીને બેઠું છે. તો એનો મને બહુ આનંદ છે.
1: બિલકુલ, એકદમ સરસ મજાની વાત કરી આમાં તમે. અને આની સાથે તમે પોડકાસ્ટની જે વાત કરી, તો પોડકાસ્ટની જે તમે વાત કરી મેમ, અને સોશિયલ મીડિયાના જે 30 સેકન્ડની હુકની વાત કરી કે હુક વગર કોઈ રીલ ચાલે નહીં કે કોન્ટેન્ટ ચાલે નહીં, એવા સમયમાં એની સામે પરંપરાગત રેડિયો કેવી રીતે ટકી શકે છે?
0: કારણ કે છે ને, યુવાણીના આકાશવાણીના જે શ્રોતાઓ છે ને, એ ભારતનો જનપદ છે. આપણા શહેર સાથે સંકળાયેલા શહેરીજનો તો ખરા જ, પણ ક્યાંક ને ક્યાંક જાનપદી આખું માધ્યમ છે આકાશવાણી. અને સ્વાભાવિક રીતે કે જેવી રીતે ગાંધીજીએ પણ એક સમયમાં સ્વતંત્રતાની ચળવળ શરૂ કરી, એ પહેલા તો ભારતના 6 લાખ ગામડાઓ, એટલે ગ્રામીણ સ્તરથી જ આખી વાત છે. તો આ એક આનંદની વાત છે કે માત્ર મોટા શહેરો નહીં, પણ આકાશવાણી એક એવું માધ્યમ છે કે જે ભારતના જનપદ સુધી પહોંચે છે.
1: જી મેમ. અંતમાં મેમ, મારે તમારે એક જ પ્રશ્ન પૂછવો છે કે તમને યુવાનોને તમે એક શબ્દમાં, તમે યુવાણી વિશે, આકાશવાણી વિશે શું કહેવા માંગશો, કે રેડિયોના ભવિષ્યને તમે કેવી રીતે કલ્પો છો યુવાનો માટે?
0: મને છે ને, યુવાણી વિશે જ્યારે પણ હું વાત કરું અને દિવસો યાદ કરું ને, એટલે રોમાંચ થાય જ. એટલે ગૌરાંગ ઠાકરની મને એક પંક્તિ યાદ આવે, સ્નેહ ઓછો નથી કોઈનો, પણ એક જણ કેમ ખાસ લાગે છે. તો ઘણા બધા માધ્યમ સાથે હું સંકળાયેલી છું, પણ આ યુવાણીનું માધ્યમ હંમેશા મને ખેંચે છે, કારણ કે મારી ભાષા, મારું લેખન, મારું જ્ઞાન, આ બધામાં જે વધારો પણ કર્યો છે એ આ યુવાણીના માધ્યમ થકી થયો છે. એટલે આજના યુવાનોને હું ખાસ કહીશ કે આપણી સંસ્કૃતિ સાથે જો જોડાયેલા રહેવું હોય તો એ એટલું પણ અઘરું નથી. યુવાણી એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આપણી ભાષાની જો શુદ્ધિ જાળવવી હોય, આપણી ભાષાની જો મીઠાશ જાળવવી હોય, કે આપણે જે વાત કરીએ છીએ એમાં માતૃભાષા સડસડાટ વેવડાવી હોય, તો એના માટેનું પણ આ યુવાણી ઉત્તમ ઉદાહરણ છે. એટલે ચોક્કસ યુવાણીના માધ્યમથી અને આ માધ્યમથી પણ હું કહીશ કે યુવાણી યુવાનોને આકર્ષતું, સ્પર્શતું અને દિશા ચિંતતું એક આખું આકાશવાણીનો ઉપલક્ષ છે.
1: જી મેમ, આપનો ખૂબ ખૂબ આભાર. એકદમ ટૂંકા સમયમાં અને સુંદર શબ્દોમાં તમે આખી રસપ્રદ વાર્તાલાપને વર્ણી છે, અને આની સાથે આપણે આ ચર્ચાનો અંત કરીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર કમિંગ અને યુવાનો સાથે આપણે વાત કરી.
0: ખૂબ ખૂબ આભાર મને આકાશવાણીના 90 વર્ષની ઉજવણી સંદર્ભે યાદ કરી, એ બદલ અનેરો આનંદ હું પણ વ્યક્ત કરું છું.
1: થેન્ક યુ સો મચ મેમ.

0: મિત્રો, હેલ્મેટ અને સીટ બેલ્ટ માત્ર નિયમ નથી, જીવનની સુરક્ષા છે. હેલ્મેટ પહેરવાથી ગંભીર માથાની ઈજાનો ખતરો ઘણો ઓછો થાય છે. સીટ બેલ્ટ જીવ બચાવવાનો સૌથી સરળ રસ્તો છે અને ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ માત્ર થોડા સેકન્ડ માટેનું ધ્યાન ભંગ કરે છે, પરંતુ તેનું પરિણામ આખી જિંદગીનો રંગ બદલાવી શકે છે. ક્યારેક આપણે વિચારીએ છીએ કે અરે, થોડું ઝડપથી જઈએ તો શું થઈ જશે, પણ મિત્રો, અકસ્માત ક્યારે કોઈને કહીને નથી આવતો. ઝડપ તમને થોડા વહેલા પહોંચાડી શકે છે, પણ સાવચેતી તમને કાયમ સહી સલામત ઘરે પહોંચાડે છે.
1: 10 લાખ ની લોટરી મને? વાવ,
2: પતાણી.
3: નકલી ઓફર્સ થી સાવધાન.
4: RBI કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.

મારા વાલા મિત્રો, યુવાનો દેશનું ભવિષ્ય છે અને જ્યારે યુવાનો જવાબદારી સમજે છે ત્યારે સમાજ વધુ સુરક્ષિત બને છે. તો ચાલો આજે યુવાણી દ્વારા આપણે સૌ સંકલ્પ લઈએ કે ટ્રાફિકના નિયમોનું પાલન કરીશું, હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરીશું, વાહન ચલાવતા સમયે મોબાઈલનો ઉપયોગ નહીં કરીએ અને પોતાની સાથે બીજાની સુરક્ષાનું પણ ધ્યાન રાખીશું. કારણ કે મિત્રો, ઘરે કોઈ આપણી રાહ જોતું હોય છે. જીવન ખૂબ સુંદર છે, તેને ઉતાવળમાં નહીં પરંતુ સલામતી સાથે જીવવું જોઈએ. આજના કાર્યક્રમમાં બસ આટલું જ. અને હા, હું છું તમારી રેડિયો દોસ્ત મુસ્કાન, જેની સાથે વાત કરવાથી આવી જાય છે તમારા ચહેરા પર પણ મુસ્કાન. કેમ, ખરું કહ્યું ને? તો આજનો શો નો સમય તો પૂરો થઈ રહ્યો છે અને મારે તમને આવજો કહેવું જ પડશે. પણ હા, ત્યાં સુધી તમારું ખાસ ધ્યાન રાખજો હોને. ફરી મળીશું નવા વિષય અને નવી ઉર્જા સાથે આપના ફેવરેટ કાર્યક્રમ યુવાણીમાં. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા. બિન ફિલ્મી ગીતોના કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ અભિજીતના સ્વરમાં નુસરત બદ્રની રચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: સાંભળો સાંભળો, એક પરિવારની કહાની, ડોક્ટરની સામે જેમનાથી થઈ નાદાની. આપણે રિપોર્ટ્સ લાવ્યા છે ને?
2: ના, મને લાગ્યું તમે લાવ્યા છો.
1: ભૂલક્કડ છે તું.
2: ભૂલ બસ એટલી છે કે તમારી સાથે લગ્ન કર્યા.
1: લડો નહીં, જાણો આભા વિશે.
2: આભા?
1: હા, મોદી સરકારની ડિજિટલ પહેલ જેમાં અત્યાર સુધી 86 કરોડ થી વધુ નાગરિક બનાવી ચૂક્યા છે આભા. એટલે આયુષ્માન ભારત હેલ્થ અકાઉન્ટ, જ્યાં તમે તમારા મેડિકલ રેકોર્ડ સુરક્ષિત રાખી શકો છો અને જ્યારે ઈચ્છો ત્યારે અને જ્યાં ઈચ્છો ત્યાં આ રિપોર્ટ બતાવી શકો છો. આભા, સ્વાસ્થ્યની સફરમાં તમારો હમ સફર. આજે જ આભા એપ ડાઉનલોડ કરો અથવા ડાયલ કરો 1-44-77.
3: પિનાઝને સાંભળીએ રચના રાજેશ જોહરીની.

0: આપ સાંભળી રહ્યા હતા બિન ફિલ્મી ગીતો, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સાંજના 7:10 થવા આવી છે. સમય થયો છે પ્રાદેશિક સમાચારનો.
1: પ્લેટફોર્મ
2: નંબર 2 થી
3: ચલને વાલી સુપરફાસ્ટ એક્સપ્રેસ કે યાત્રીઓ, મોબાઈલ ચાર્જ કરવો હતો,
2: દિમાગ ચાર્જ કર,
3: આવા પબ્લિક પોર્ટ થી ફોન ચાર્જ કર્યો તો પર્સનલ ડેટા થશે પબ્લિક.
2: જોયું
3: પપ્પા હું પે કરું છું, નો સિગ્નલ, હવે શું કરીશ, ફ્રી વાઈફાઈ છે ને.
2: બુદ્ધુ સુધરી જા,
3: પેમેન્ટ્સ માટે નો ઓપન વાઈફાઈ, મતલબ ફ્રોડ ને કરો, બાય બાય. આરબીઆઈ કહે છે
2: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.
4: બુદ્ધુ, નવી કાર જીતવાનું મોકો, વાવ, પપ્પાને સરપ્રાઈઝ આપીશ. બસ થોડી કેમની ડિટેલ્સ તો ભરવાની છે.
2: ધોબી ના બુદ્ધુ,
4: કે આવા પોપઅપ્સ થી સાવધાન રહો, સ્કેમર્સ પર્સનલ ડિટેલ્સ નો ખોટો ઉપયોગ કરી શકે છે.
2: તું સમજી ગઈ ને, રિલેક્સ.
4: પણ કાર જીતી જા તો પપ્પા હોમવર્ક નહીં કરાવત.
5: આરબીઆઈ કહે છે સ્માર્ટ બનો, કૂલ રહો.
6: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર, પ્રવેશ અડીયચા વાંચે છે મુખ્ય સમાચાર. સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 1951 સોમનાથ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભારતની સ્વતંત્રતા ચેતનાનો ઉદ્ઘોષ ગણાવ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે સોમનાથ અમૃત પર્વ આવનારા 1000 માટે દેશની પ્રેરણાનો મહોત્સવ. સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર મંદિરને 11 તીર્થ સ્થળથી લવાયેલા પવિત્ર જળથી અભિષેક કરાયો. પ્રધાનમંત્રીએ વડોદરામાં રાજ્યના 3જા સરદારધામ પરિસરનું લોકાર્પણ કર્યું. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 15 સુધી હીટવેવની સંભાવના. અને ગાંધીનગરમાં આજથી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપનો પ્રારંભ. પહેલા દિવસે ભારતીય ખેલાડીએ કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ભારત આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે, તેમાં સાંસ્કૃતિક વારસાની મહત્વની ભૂમિકા છે. પ્રભાસ પાટણમાં સોમનાથ અમૃત પર્વ નિમિત્તે આજે જાહેર સભા સંબોધતા શ્રી મોદીએ કહ્યું, સાંસ્કૃતિક સ્થળો વર્ષોથી ભારતની ઓળખ રહ્યા છે. તેમણે ઉમેર્યું, 75 પહેલા વર્ષ 1951 આજના દિવસે સોમનાથ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા એ અસાધારણ અવસર નહોતો, પરંતુ તે ભારતની સ્વતંત્રતા ચેતનાનો ઉદ્ઘોષ હતો.
7: यहां देख रहा हूं विनाश में सृजन के संकल्प को, जिसे सोमनाथ ने चरितार्थ किया है. मैं यहां देख रहा हूं असत्य पर सत्य की विजय को, जिसे प्रभाष पाटन ने बार बार जिया है. मैं यहां देख रहा हूं हजारों वर्षों की आध्यात्मिक चेतना को, જિસને માનવ માત્ર કે કલ્યાણ કી સીખ સમૂચે વિશ્વ કો દી હૈ. મેં યહાં દેખ રહા હું ભારત કે ઉસ અવિનાશી સ્વરૂપ કો, જિસે સદીઓ કે કુત્સિત પ્રયાસ ભી ન મિટા સકે ન હરા સકે.
6: પ્રધાનમંત્રી આ પર્વને આવનારા 1000 માટે દેશની પ્રેરણાનો મહોત્સવ ગણાવતા કહ્યું, સોમનાથ મંદિર આપણને યાદ અપાવે છે કે કોઈ દેશ ત્યારે જ અસ્તિત્વમાં રહી શકે જ્યારે તેનો વારસો જળવાઈ રહે. તેમણે કહ્યું, સોમનાથ મંદિરના પુનઃનિર્માણની હજારો વર્ષોની આ આધ્યાત્મિક ચેતના માનવ માત્રને કલ્યાણની શીખ વિશ્વને આપી રહી છે. શ્રી મોદીએ વધુમાં કહ્યું કે તીર્થસ્થળોનો વિકાસ ભારતની આર્થિક પ્રગતિ સાથે જોડાયેલો છે. તેમણે સોમનાથ સહિતના સાંસ્કૃતિક વારસાની જાળવણી અને હજારો વર્ષની પરંપરાને આગળ ધપાવવાની જવાબદારી નવી પેઢીને સોંપવા પર પણ ભાર આપ્યો હતો. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણને 75 પૂર્ણ થવા નિમિત્તે સોમનાથ અમૃત પર્વની ઉજવણી થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આજે આ પર્વમાં સહભાગી થયા. દરમિયાન સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમે સોમનાથના નભમાં રજૂ કરેલા દિલધડક કરતબે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ઉપરાંત વાયુસેનાના 2 ચેતક હેલિકોપ્ટર્સ દ્વારા મંદિર શિખર પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
1: સોમનાથ અમૃત પર્વની ઉજવણીમાં સહભાગી થવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. સાથે જ સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર 11 તીર્થસ્થળમાંથી લેવાયેલા પવિત્ર જળનો મંદિરને અભિષેક કરાયો હતો. આ પહેલા શંખ અને ડમરૂના નાદ તથા અમૃત કળશ સાથે પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત અભિવાદન કરાયું હતું. દરમિયાન શ્રી મોદીએ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પહેલા પ્રધાનમંત્રીએ હમીરજી ગોહિલ સર્કલ સુધી ખુલ્લી જીપમાં 1 કિલોમીટરનો રોડ શો કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ શ્રી મોદીની સાથે આ રોડ શોમાં જોડાયા હતા. રીટા દવે, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
6: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના બીજા દિવસના પ્રવાસ દરમિયાન વડોદરામાં અંદાજે 150 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા રાજ્યના ત્રીજા સરદારધામ પરિસરનું લોકાર્પણ કર્યું. આ સમારોહમાં પાટીદાર સમાજના અગ્રણીઓએ શ્રી મોદીને વિવિધ ભેટ આપી તેમનું સન્માન કર્યું. શ્રી મોદી હવે થોડીક ક્ષણમાં જાહેરસભાને પણ સંબોધશે. આ પહેલા શ્રી મોદીએ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે સ્વાગત ક્ષેત્ર, ભોજન ક્ષેત્ર અને ઈ પુસ્તકાલયનું નિરીક્ષણ પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સરદારધામમાં 2000 વિદ્યાર્થીઓ માટે છાત્રાલયની સુવિધાની સાથે કેન્દ્રીય ભોજનાલય, પુસ્તકાલય અને સભાખંડ જેવી સુવિધાઓ હશે. ત્યારબાદ શ્રી મોદી વડોદરામાં રોડ શો કરશે. દરમિયાન આસામના પરંપરાગત નૃત્ય બિહુથી શ્રી મોદીનું સ્વાગત કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનો જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. હવામાન વિભાગે આવતીકાલથી 15 તારીખ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં હીટવેવ એટલે કે ઉષ્ણ લહેર રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. સત્તાવાર યાદી મુજબ આ સમયગાળા દરમિયાન ગરમીમાં પણ રાહત મળવાની શક્યતા નહીવત છે. ત્યારબાદ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. દરમિયાન ગત 24 કલાકમાં સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુરેન્દ્રનગર અને કંડલા વિમાન મથક પર નોંધાયું. જ્યારે અમરેલી, રાજકોટ, કેશોદ અને વડોદરામાં 44 ડિગ્રી તો અમદાવાદ, ડીસા, ગાંધીનગર અને ભુજમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેના અહેવાલ છે. બનાસકાંઠામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા 1444 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે કરાયો. ડીસામાં ઘીનું ઉત્પાદન અને વેચાણ કરતી 3 પેઢીમાં તપાસ કરાતા શંકાસ્પદ ઘીના 4 નમૂના લેવાયા હતા. તંત્ર દ્વારા 8,27,490 રૂપિયાનો 1,444 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે કરાયો હતો. આ ત્રણેય પેઢી પરવાનગી વગર વેપાર કરતી હોવાનું પણ તપાસમાં જણાયું છે. આ અંગે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. દેશભરમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ માટે બાંહેધરી એટલે કે જીરામજી અધિનિયમ 2025 આગામી 1 જુલાઈથી અમલમાં આવશે. કેન્દ્ર સરકારે તેના અમલીકરણ માટે જાહેરનામું બહાર પાડ્યું છે.
8: દરેક નાણાકીય વર્ષમાં 125 દિવસની રોજગાર બાંહેધરીનો વિકસિત ભારત જી રામજી અધિનિયમ ગ્રામીણ ભારતને સશક્ત બનાવશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું, દેશભરમાં નવા માળખાના અમલીકરણ માટે વર્તમાન નાણાકીય વર્ષમાં 95,692 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. મહિલા શ્રમિકોની ભાગીદારીને પ્રોત્સાહન આપવા આ અધિનિયમમાં કાર્યસ્થળો પર બાળકોની સારસંભાળ માટે મહત્વની જોગવાઈ છે. 5 વર્ષથી ઓછી વયના 5 કે તેથી વધુ બાળકોની ઉપસ્થિતિમાં તેમની સારસંભાળ માટે એક મહિલા શ્રમિકને નિયુક્ત કરાશે. તેનો ઉદ્દેશ કાર્યને અવિરત યથાવત રાખવામાં મહિલાઓને સક્ષમ બનાવવાનો છે. હેમાંગીની સોનારા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
6: હિમાચલ પ્રદેશના મનાલીમાં એક માર્ગ અકસ્માતમાં ભાવનગરના 6 લોકોના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે મનાલી બેલા રાજમાર્ગ પર કાર ખીણમાં ખાબકતા એક જ પરિવારના 5 સભ્ય અને ચાલક સહિત કુલ 6 લોકોના મોત નીપજ્યા. જ્યારે આ દુર્ઘટનામાં 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સ્થાનિક હોસ્પિટલ ખસેડાયા છે. કાર ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું જણાયું છે. ગાંધીનગરમાં આજથી એશિયન સિનિયર વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપનો પ્રારંભ થયો. પહેલા જ દિવસે ભારતીય ખેલાડી કોમલ કહારે કાંસ્ય ચંદ્રક જીતીને ભારતને પહેલો ચંદ્રક અપાવ્યો છે. 48 કિલો વજન વર્ગમાં મહિલા ખેલાડીએ આ સિદ્ધિ મેળવીને વેઇટ લિફ્ટિંગ ક્ષેત્રમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે. ઉલ્લેખનીય છે કે મહાત્મા મંદિર ખાતે આગામી 17 તારીખ સુધી યોજાનારી આ સ્પર્ધામાં ભારતના 16 ખેલાડી સહિત 31 એશિયન દેશના 200 ખેલાડી અને તેમના 200 જેટલા મદદનીશ કર્મચારીઓ ભાગ લેશે. આ સ્પર્ધામાં 50 વિશિષ્ટ મહેમાન પણ ઉપસ્થિત રહેશે. સુરેન્દ્રનગરમાં વહીવટીતંત્ર દ્વારા કાયદેસર રીતે સગીરાના લગ્ન અટકાવાયા. લીમડી તાલુકાના દેવપુરા ગામની સગીરાના લગ્ન ધોળકા તાલુકાના સરગવાડા ગામના યુવક સાથે થતા હોવાની માહિતી મળતા તંત્ર દ્વારા સ્થળ પર પહોંચી લગ્ન અટકાવાયા છે. અભયમ 181 હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન અને પાણશીણા પોલીસના સંયુક્ત સહકારથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 1951ના સોમનાથ મંદિરના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદ્ઘોષ ગણાવ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે સોમનાથ અમૃત પર્વ આવનારા 1000 વર્ષ માટે દેશની પ્રેરણાનો મહોત્સવ. સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર મંદિરને 11 તીર્થસ્થળથી લવાયેલા પવિત્ર જળથી અભિષેક કરાયો. પ્રધાનમંત્રીએ વડોદરામાં રાજ્યના ત્રીજા સરદાર ધામ પરિસરનું લોકાર્પણ કર્યું. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 15 તારીખ સુધી હીટ વેવની સંભાવના. ગાંધીનગરમાં આજથી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપનો પ્રારંભ. પહેલા જ દિવસે ભારતીય ખેલાડીએ કાંસ્ય ચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
9: કિસાનવાણી કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રોને પિંકી નમણિયાના નમસ્કાર. મિત્રો, આજના કાર્યક્રમ અંતર્ગત આંબાની પ્રાકૃતિક ખેતી એ વિશે અશોકભાઈ પટેલની મેઘના દમણિયાએ લીધેલી મુલાકાત હવે આપ સાંભળશો.
10: શ્રોતા મિત્રો, આજનો આપણો વિષય છે આંબાની પ્રાકૃતિક ખેતી, અને એ વિશેની વિસ્તૃત માહિતી વહેંચવા આજે મારી સાથે આકાશવાણીના દમણ સ્ટુડિયોઝમાં ઉપસ્થિત છે રોણવેલ ગામના અશોકભાઈ પટેલ. અશોકભાઈ, આકાશવાણીના દમણ સ્ટુડિયોઝમાં આપનું સ્વાગત છે.
11: નમસ્કાર.
10: અશોકભાઈ, પ્રથમ તો આપનો પરિચય કાર્યક્રમ સાંભળતા મિત્રોને આપશો.
11: મારું નામ અશોકભાઈ લલ્લુભાઈ પટેલ અને હું રોણવેલ ગામનો ખેડૂત છું, અને મેં MSc PhD કેમેસ્ટ્રી સુધી અભ્યાસ કર્યો છે અને હું રિટાયર્ડ સાયન્ટિસ્ટ છું.
10: ખૂબ જ સરસ. અશોકભાઈ, આપે આપના ખેતરમાં કયા કયા પાકો કરેલા છે?
11: લાંબા ગાળાના પાક માટે આંબા કલમ રોપ્યા છે, પછી ચોમાસામાં ડાંગર અને ગાય માટે ઘાસચારો, ઘરગથ્થુ માટે શાકભાજી, હળદર, તુવાર અને મગ વાવીએ છીએ.
10: આજે આપણે આંબાની પ્રાકૃતિક ખેતીની વાત કરવાના છે, તો આંબા પાકની ખેતીમાં કેટલા સમયથી વ્યસ્ત છો?
11: અમે આંબાની ખેતીમાં બાપ દાદાના સમયથી અમે વ્યસ્ત છે અને ત્યારથી કરતા આવ્યા છે ખેતી.
10: આંબાના કેટલા ઝાડ રોપેલા છે?
11: આંબાના અંદાજે 700 વધારે ઝાડો છે.
10: અને કયા કયા હોઈ શકે?
11: એમાં કેસર, દશેરી, આમ્રપાલી, લંગડો, તોટાપુરી જેવી જાતો વાવી છે.
10: આટલી વિશાળ ખેતી છે, તો એ કેટલા વિસ્તારમાં કરેલી છે?
11: મેં 15 એકરમાં કરી છે.
10: ખૂબ જ સરસ. આટલા મોટા વિસ્તારમાં જ્યારે આપણે આંબા રોપેલા છે, તો એના માટે સાધનો પણ વસાવેલા હશે?
11: હા, સાધનોમાં અમે મિની ટ્રેક્ટર છે અને છેલ્લા 2 વર્ષથી અમે મોટું ટ્રેક્ટર છે મહેન્દ્રનું એ વસાવ્યું છે, અને જોડે પશુપાલન પણ કરીએ છીએ. પશુપાલનમાં ગીર ગાય પાડી છે અને એ પશુપાલન માટે અમે ઘાસચારો ઉગાડીએ છીએ, ડાંગર ઉગાડીએ છીએ. ડાંગરમાં પણ અને ઘાસચારામાં પણ અમે ઝેરમુક્ત ખેતી, પ્રાકૃતિક ખેતી નો જ ઉપયોગ કરીએ છીએ. કોઈ પણ જાતનો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો છેલ્લા 25 વર્ષથી ઉપયોગ કરતા નથી, અને પશુપાલન માટે અમે ચાપ કટર વસાવ્યું છે, બ્રશ કટર જેવા સાધનો વસાવ્યા છે, જેથી કરીને કામ સરળતાથી થાય.
10: ખૂબ જ સરસ. હવે ગાય આધારિત ખેતી છે, એટલે તમે ગીર ગાય પણ વસાવેલી છે, તો કેટલી ગાયો છે આપની પાસે?
11: 2 ગીર ગાય છે અને તેના નાના 2 બચ્ચા છે.
10: હવે આ જે પ્રાકૃતિક ખેતી છે, એ શરૂઆતથી જ આપ કરતા હતા કે એની પહેલાં રાસાયણિક ખેતી કરેલી?
11: 25 વર્ષ પહેલાં રાસાયણિક ખેતી કરેલી અને જંતુનાશક દવાનો બી ઉપયોગ કરતા હતા, પણ આ જે પરિવર્તન અમારા ફાધરે જે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા બંધ કરેલી, એનું કારણ તમને જણાવું તો મને આનંદ થશે કે અમારા ખેતરની બાજુમાં જ બીજા ખેડૂતે ઘઉં વાવ્યા હતા અને માર્ચ મહિનો હતો, તો એ માર્ચ મહિનામાં એમના ખેતરમાં ઘઉં વાવેલા હતું, ઉપર કલમવાડી બી હતી. કલમવાડીમાં દવાનો સ્પ્રે કરીને ખેડૂત વયા ગયા, અને પછી અસંખ્ય પક્ષીઓ હતા ખેતરમાં. તે ઝુરા નામના પક્ષી જે આ ઘઉં વાવ્યા હતા ને, તો એ માર્ચ મહિનો એટલે પાકવાની તૈયારીમાં હતા. તે ઘઉંના દાણા દવા છાંટેલી જે આરોગ્યા, અને જે જંતુ હશે તે આરોગ્યા. તો અસંખ્ય ઝુરા નામના પક્ષીઓ મરણ પામેલા. અને ત્યારથી અમારા પ્રીટાસી સ્વર્ગસ્થ લલ્લુભાઈ બી પટેલે સંકલ્પ કર્યો કે આપણા ખેતરમાં કોઈ પણ જાતનું રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ નહીં કરવાનો. ત્યારથી એ દિશામાં અમે આગળ વધ્યા છે. ડૉક્ટર અશોક શાહ પ્રસાદ બાયોટેકના માર્ગદર્શન હેઠળ તે સમયે અમે અમારી આ ઝેરમુક્ત ખેતી ચાલુ કરેલી, અને આજ પર્યંત ચાલુ છે.
12: એટલે આપના પિતાએ અન્યનું માર્ગદર્શન મેળવ્યું, પણ આપે તો કહી શકાય કે આપના પિતાના રસ્તે જ ચાલ્યા.
11: હા, પિતાના રસ્તે જ ચાલ્યા છે, અને એમના આશીર્વાદ થકી જ આજે અમે આ જે અહીંયા આકાશવાણી દમણ કેન્દ્ર પર આવ્યા છે.
12: બરાબર છે. ગાયો સિવાય પશુધન ખરું?
11: ગાયો સિવાય કોઈ પશુધન નથી અમારા પર.
12: હવે આ આંબા કેટલા વર્ષના થયા?
11: આંબા એ 7-8 વર્ષથી માંડીને 30 વર્ષ સુધીના આંબા છે.
12: ખૂબ જ વિશાળ તમારી આ આંબાની ખેતી છે, સાથે તમે હળદર અને બીજા શાકભાજી પાકો પણ કરેલા છે. તો શું એનું ખેતર જુદું છે કે આમાં જ તમે આંતર પાકો કરેલા છે?
11: ઇન્ટર ક્રોપ જ છે અમારું. બરાબર. હળદર બી આંબા કલમમાં જ રોપી છે, અને ઘાસચારો બી ઉગાડી છે, શાકભાજી બી ઉગાડે છે. તે ડાંગરનું પાક નીકળી ગયા પછી શાકભાજી અને આ તુવર છે, પછી મગ છે, રાઈ છે, ચણા છે, એ રીતનો પાકો અમે લઈએ છીએ.
12: હવે આંબાના પાક પર કયા પ્રકારની જીવાતો જોવા મળે છે?
11: આમ તો શરૂઆતમાં અમને થોડી તકલીફ પડી હતી, પણ જ્યારથી આ જે દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ચાલુ કરીને ત્યારથી અમે આ ગાયના ગૌમૂત્ર, છાણ, છાશ અને જીવામૃત, અને બીજી કે ભાઈ વનસ્પતિજન્ય દવાઓ, દસપાણી અર્ક છે, બ્રહ્માસ્ત્ર છે, નિમાસ્ત્ર છે, એનો ઉપયોગ કરીને અમે જીવાતો કંટ્રોલ કરીએ છીએ. અને આ છેલ્લા 1-2 વર્ષથી તો અમારા ખેતરમાં જીવાત આવવાનું જ બંધ થઈ ગયું છે.
12: તો એ શું કારણ હોઈ શકે? પ્રાકૃતિક ખેતીમાં જીવાત અને રોગ ઓછી જોવા મળે છે, અને ક્યારેક સંપૂર્ણ બંધ પણ થઈ જાય છે, જેમ આપે કહ્યું કે 2 વર્ષથી જીવાત જોવા જ નથી મળતી. તો એની પાછળનું કોઈ ખાસ કારણ?
11: એનું ખાસ કારણ એ છે કે દરેક વનસ્પતિ જન્ય જે દવા, લીમડો છે, કરણ છે, તુલસી છે, સીતાફળ છે, એનો જે અર્ક બનાવીને અમે ગૌમૂત્રનો ઉપયોગ કરીને દસપણી અર્ક બનાવીએ છીએ, તો એમાં જે જીવજંતુઓ છે એ મરી નથી જતા. પણ આ જે મરચા, લસણ, હળદર એનો જે ઉપયોગ કરેલો છે અને દસપણી એક બનાવેલું છે, તો એ પાન પર અથવા તો મોર પર જે છંટકાવ કરવામાં આવે છે, તો એ છંટકાવ કરવાથી એની સ્મેલ ને કડવાશથી જંતુ ખાઈ નથી શકતા, અને જંતુ ત્યાં શું થાય છે કે એનું પ્રજનન શક્તિ નિષ્ઠ થઈ જાય, એટલે નવા જીવાત ઉત્પન્ન થતા નથી. એ મોટા મોટો આ ફાયદો છે. જ્યારે તમે રાસાયણિક જંતુનાશક દવા સ્પ્રે કરો તો આ બધા જંતુ મરી જશે, પણ એના જે ઈંડા હશે એની પાછી ઉત્પન્ન થશે, અને ઉત્પન્ન થશે ને પાછા જીવાતો તેટલી ને તેટલી જ થશે, ને વધુમાં વધુ રાસાયણિક જંતુનાશક દવાનો ઉપયોગ કરવા પડશે.
12: બરાબર છે. હવે આ આંબાને કેટલા સમયે પાણી આપવું પડે અને કઈ રીતે?
11: હા, હવે અમારે જમીન થોડી દાટરી જમીન, એટલે અમે ફેબ્રુઆરીથી જ પાણી આપવાનું ચાલુ કરીએ, અને પછી આખરમાં પાણીની તકલીફ રહે છે મે જૂનમાં, એટલે શરૂઆતથી ચાલુ કરવું પડે પાણી.
12: અને એ કઈ રીતે આપો?
11: એમાં ડ્રીપ માટે અમે આપીએ છીએ. અમારે દરેક ઝાડ આંબા કલમમાં ડ્રીપની સિસ્ટમ છે, અને બોરવેલ છે પાણી, તેનાથી પાણી આપીએ છીએ.
12: હવે જ્યારે આંબા પર મોર આવે ત્યારે કેવા પ્રકારની કાળજી રાખવાની હોય?
11: મેઇન તો કાળજી તો જીવાત આવે ને, તો મેં કીધું ને કે ભાઈ વનસ્પતિ જન્ય દવા બનાવેલી હોય, અને બીજું કે જીવામૃત અથવા તો ગૌકૃપા અમૃતમનો ઉપયોગ કરીને આપણે છંટકાવ કરીએ. એમાં શું છે કે ભાઈ જંતુ આવે અને પછી આપણે છંટકાવ કરીએ, બરાબર, એના કરતાં જંતુ ન આવે પ્રિકોશનલી શરૂઆતથી જો આપણે એ કરીએ તો જંતુ આવતા નથી. અને બીજું કે પ્રાકૃતિક ખેતીમાં જે વનસ્પતિજન્ય દવા વાપરવાથી અથવા તો જીવામૃત કે ગોકુપા વાપરવાથી જે મધમાખી છે જે ફલનીકરણમાં ફાયદો કરે છે, પટંગિયા છે, જે જીવાતો છે તે જે ઉપયોગી છે, બધી જ જીવાતો એવી નથી કે ભાઈ જે હાનિકારક હોય, તો એ જે હાનિકારક નથી તે આપણા ખેતરમાં રહે છે, મધમાખી છે, પક્ષીઓ છે, ત્યારે તમે રાસાયણિક જંતુનાશક દવાનો સ્પ્રે કરશો તો પક્ષીઓ ભાગી જશે, મરી જશે, બરાબર. જ્યારે આ પ્રાકૃતિક ખેતીમાં પક્ષીઓ આવશે અને પક્ષીઓનો ખોરાક જે જંતુ હોય ને હાનિકારક એને ખાઈ જશે અને ફલનીકરણમાં ફાયદો થશે. અને બીજું કે આ બધી ઘરે આજુબાજુના આપણા ખેતર માટે જ વનસ્પતિઓનો ઉપયોગ કરવાનો છે, બહારથી કંઈ લાવવાની જરૂર નથી, એટલે ઓછા ખર્ચે સારામાં સારું આરોગ્ય ઉત્પાદન આપણે મેળવી શકીએ. ઉત્પાદન
12: એટલે જીવાત પડે એની રાહ જોવાની જરૂર નથી, પ્રિકોશન રૂપે આપણે પહેલાથી જ દવા છાંટી દેવાની છે. હવે ખાતરની પૂર્તિ કેવી રીતે કરવી?
11: ખાતરની પૂર્તિમાં જે આપણે દેશી ગાયનું છાણ એમાંથી ઘનજીવામૃત બનાવીને એની પૂર્તતા કરી શકાય. અને બીજું કે જીવામૃત અને ગૌકુપા જે બેક્ટેરિયલ છે તે

0: બેક્ટેરિયા આપણે જમીનમાં નાખીશું ભેજ હોય ત્યારે, તો અસંખ્ય જે અગણિત જે બેક્ટેરિયા છે એટલે આપણે જમીનમાં નાખીએ છીએ, એ જમીનમાં જેવું ભેજ હોય અને જે જમીનમાં નાખીએ ત્યારથી કામ કરે જ છે, ચાલુ કરે. અને બીજું કે આનાથી અળસિયા ખૂબ પાકશે, જે ખેડૂતનો મિત્ર છે, અને અળસિયાના લીધે અને આ જે બેક્ટેરિયા છે એ આપણી જમીનને ફળદ્રુપ કરશે. અને બીજું કે જે આપણે આચ્છાદન કરીએ પાન ઝાડના છે, તો એ ચોમાસામાં ઓટોમેટિક આચ્છાદન થઈ જશે અને એ ખોરાક અળસિયાનો થશે. અને જે અળસિયા છે એ ખેડૂતનો મિત્ર છે, એક અળસિયું 24 કલાકમાં 16-20 વખત બહાર આવે છે, અને પાછું જે અંદર જાય છે ત્યારે બીજા દરે જાય છે, તો આખી તમારી જમીનની ખેડ બી અળસિયા માટે કુદરતી રીતે થઈ જશે. અને બીજું પાણી સંગ્રહ થશે. અને પ્રાકૃતિક ખેતીનો મોટામાં મોટો જો ફાયદો હોય તો તમારું જમીન ફળદ્રુપ થશે, એના થકી જે કંઈ ઉત્પાદન થશે, કઠોળ છે, ફળ ફળાદી છે, અનાજ છે, તો એ આપણા શરીરને હાનિકારક રહેશે નહીં. જે આજની તાટી જરૂરિયાત છે કે ભાઈ આ અત્યારે કેન્સર છે, બધા રોગો છે, એ એટલા બધા વિશાળ પ્રમાણમાં વૃદ્ધિ થઈ રહ્યા છે કે આપણું ગુજરાત નંબર 1 છે કેન્સરમાં. તો આપણે જો પ્રાકૃતિક ખેતીથી આ રીતે પકવેલો છે અને જાગૃતતા આવશે તો આ સમસ્યા હલ થશે.
1: પ્રાકૃતિક ખેતીમાં આપણે જે પ્રવાહીઓ તૈયાર કરેલા છે, ઘન જીવામૃત કે પાંદડાઓનો અર્ક, તો એ બધું છાંટવાનો કોઈ ચોક્કસ સમયગાળો ખરો?
0: એ છે ને 3-4 છાંટ મારવામાં આવે, બરાબર. અને એમાં જીવામૃતને એ તો બેક્ટેરિયા જ છે, પ્રવાહી છે, ગૌકુપા બી છે. 10 પાણી જ્યારે એવું લાગે કે ભાઈ અહીંયા જીવાત પડે એવું છે, તો તે સમયે છાંટવું છે, કન્ટિન્યુ એ છાંટવાની જરૂર નથી.
1: હવે અશોકભાઈ, હવામાનની આંબાવાડી પર કેવી અસર?
0: હવામાનની આંબાવાડી પર તો બહુ મોટી અસર થાય છે, અને નોટ આંબાવાડી, ખેતીવાડીના ટોટલી પાક પર હવામાનની ખૂબ જ અસર થાય છે. હવામાન સારું રહેશે તો જ તમારું ફળ પાકો કે પછી કઠોળ કે અનાજ પાકશે.
1: હવે કેરીના માર્કેટ અંગેની માહિતી આપશો? હા,
0: તો અમે જે છેલ્લા 25 વર્ષથી આ રીતે ખેતી કરીએ છીએ, તો અમારું જે ઉત્પાદન થાય છે કેરીનું, તો મોટે ભાગે ઘરથી જ વેચાઈ જાય છે. કસ્ટમર એકવાર લઈ જાય પછી પાછી અમારી કેરીની ડિમાન્ડ કરે છે, અને એક્સપોર્ટવાળા બી અમારી કેરી લઈ જાય છે. એ રીતે ભાવ પણ સારા મળે છે, અને બીજું કે અમને એ સંતોષ છે કે ભાઈ આપણે જે કંઈ આપણા ખેતરનું ઉત્પાદન થાય છે એ જે બીજા ખાનારાને હાનિકારક નથી, એ મોટો સેટિસ્ફેક્શન છે. અને ભાવ બી સારા મળે, ક્વોલિટી બી સારી મળે, એટલે વેચાણનો કોઈ પ્રશ્ન રહેતો નથી.
1: બરાબર છે. હવે અશોકભાઈ, આપની ખેતી પણ વિશાળ છે અને જૂની પણ છે ઘણી, તો શું આપે ક્યારેક જમીનનું પૃથ્થકરણ કરાવ્યું?
0: હા, મેં 2023માં નવસારી કૃષિ યુનિવર્સિટી તરફથી સાયન્ટિસ્ટ લોકો આવેલા હતા, અને એમણે જ જમીનના નમૂના લઈ ગયા હતા. તો એનો રિપોર્ટ છે, આયરન છે 26.42 PPM, ઝીંક છે 1.25 PPM, સલ્ફર 3.33 PPM, ટોટલ બેક્ટેરિયા 14×10⁸ છે, ઓર્ગેનિક કાર્બન જે ખૂબ જ મહત્વનો છે તે 0.94% છે. એ મોટા મોટી પ્રાકૃતિક ખેતીનું એચિવમેન્ટ છે મારું. એવરેજ નાઇટ્રોજન 235 kg/ha, એવરેજ ફોસ્ફરસ 42.88 kg/ha, એવરેજ પોટેશિયમ 331 kg/ha, અને pH 7.48 છે. જે આજે જનરલ રાસાયણિક ખાતરથી ખેતી કરતા આવ્યા છે, તો એનો જે ઓર્ગેનિક કાર્બન છે તે અત્યારે સતત ઘટી રહ્યો છે. જ્યારે પ્રાકૃતિક ખેતીમાં તમારો આ જે આગ છે મિનિમમ 0.75 હોવો જોઈએ, તો જ આપણી જમીન ફળદ્રુપ કહેવાશે. એનાથી વધારે હશે તો તે વધારે ફળદ્રુપ કહેવાશે, પણ અત્યારે જ ઘણા ખેડૂતોનો less than 0.5 કાર્બન પરસેન્ટેજ છે, તો જે ખરેખર એ દિશામાં કામ કરવાની જરૂર છે.
1: બરાબર છે. હવે તમે પ્રાકૃતિક ખેતીના પ્રચાર પ્રસાર માટે કોઈ સંસ્થા સાથે જોડાયેલા છો?
0: અમે 8મા પ્રોજેક્ટ જોડે જોડાયેલા છે, અને અમે FMT તરીકે કામ કરીએ છીએ. અમને 5 ગામનું ક્લસ્ટર આપેલું છે, તે 5 ગામોમાં ટ્રેનિંગ આપવાની હોય. અને બીજું કે અમે લાસ્ટ યર જે મોડેલ ફાર્મ બનાવ્યું હતું તો બારડોલીના ખેડૂતો વિજેતા આવ્યા હતા, પલસાણાના ખેડૂતો આવ્યા હતા, બીજા કે સુરતથી આવ્યા હતા, તો દરેકને અમારે મોડેલ ફાર્મ નિદર્શનમાં સમજણ આપી હતી અને એ દિશામાં આગળ વધે એ રીતની લોકોને પ્રેરણા આપી છે.
1: અશોકભાઈ, આપ વર્ષોથી પ્રાકૃતિક ખેતી કરો છો અને ઘણો અનુભવ ધરાવો છો એમાં, તો શું એની માટે આપને કોઈ પુરસ્કાર કે એવું કંઈક મળ્યું હોય તો એ વિશેની વાત કરશો?
0: મને આઠમા પ્રોજેક્ટ તરફથી બેસ્ટ ફાર્મરનો એવોર્ડ મળ્યો છે, 25,000 પુરસ્કાર મળ્યો છે અને મારા ખેતરમાં ખરસાણ સાહેબ કલેક્ટર સાહેબ હતા, તેમણે વિઝિટ કરી હતી. આઠમા પ્રોજેક્ટના ડાયરેક્ટર તો વારંવાર વિઝિટે આવે જ છે. પછી દક્ષિણ ગુજરાતના ડેપ્યુટી ડાયરેક્ટર ડૉક્ટર કમલેશ પટેલ આવ્યા હતા, પછી ગાંધીનગરથી સિનિયર ડેપ્યુટી ડાયરેક્ટર આવ્યા હતા અને બીજા વારંવાર ખેડૂતો તો અમારા ખેતરે વિઝિટ લેવા આવે છે અને પ્રેરણા લે છે.
1: ખૂબ જ સરસ અશોકભાઈ. હવે કાર્યક્રમ સાંભળતા મિત્રોને આપે કંઈક કહેવું હોય કે પ્રાકૃતિક ખેતી કેમ કરવી જોઈએ?
0: પ્રાકૃતિક ખેતી કેમ કરવી જોઈએ? હું તો મારા મતે તો હું કહું છું કે પ્રાકૃતિક ખેતી કરવી જ જોઈએ અને સમયની માંગ છે. અને બીજું કે આ પેકિંગ ફૂડ્સ જે આવ્યા છે એમાં બધા કેમિકલો, પ્રિઝર્વેટિવ ને બધા નાખ્યા છે, એ આપણે આરોગ્ય છે અને રોગપ્રતિકારક શક્તિ વધવાના બદલે ઘટી જાય છે. તો આપણે આ પ્રાકૃતિક ખેતીથી પકવેલ જે કંઈ શાકભાજી, જે કંઈ ખેડૂત પાસે ડાયરેક્ટ ખરીદવાનો આગ્રહ રાખીએ અને આપણે પર્યાવરણને પણ મદદરૂપ કરીએ, પર્યાવરણ બચાવી શકીએ, આપણું આરોગ્ય બચાવી શકીએ, આરોગ્ય બચશે, તન મન સ્વસ્થ હશે તો જ આપણે પ્રગતિ કરીશું, આપણું ઘર આ સભ્યો સ્વસ્થ હશે, સમાજ સ્વસ્થ હશે, ગામ સ્વસ્થ હશે તો જ આપણે રાજ્ય સ્વસ્થ કરીશું અને દેશ સ્વસ્થ રહીશું.
1: ખૂબ જ સરસ અશોકભાઈ, આપ આપનો કિંમતી સમય કાઢી આકાશવાણીના દમણ સ્ટુડિયોઝમાં ઉપસ્થિત રહ્યા અને પ્રાકૃતિક ખેતી વિશેની જે આ વિસ્તૃત માહિતી વહેંચી એ ચોક્કસ કાર્યક્રમ સાંભળતા મિત્રોને લાભદાયી થશે. હું મેઘના દમણિયા આકાશવાણી દમણ વતી આપનો આભાર માનું છું.
0: થેન્ક યુ મેડમ.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આમાની પ્રાકૃતિક ખેતી એ વિશે અશોકભાઈ પટેલની મેઘના દમણિયાએ લીધેલી મુલાકાત.
1: હવે સાંભળીએ ગાયક કલાકાર હેમંત ચૌહાણના સ્વરમાં શિવતાંડવ.

0: આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સોમનાથ મંદિર આપણને યાદ અપાવે છે કે વારસો જળવાઈ રહે ત્યારે જ કોઈ દેશ અસ્તિત્વમાં રહી શકે. પ્રધાનમંત્રીએ ગુજરાતના વડોદરામાં રાજ્યના ત્રીજા સરદારધામનું લોકાર્પણ કર્યું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વધુ વિશ્વસનીય અને વૈવિધ્યસભર ઉર્જા સ્ત્રોતોને ઓળખવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં 2.6% ઉછાળો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ભારત આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે તેમાં સાંસ્કૃતિક વારસાની મહત્વની ભૂમિકા છે. પ્રભાસ પાટણમાં સોમનાથ અમૃત પર્વ નિમિત્તે આજે જાહેરસભા સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે સાંસ્કૃતિક સ્થળો વર્ષોથી ભારતની ઓળખ રહ્યા છે. તેમણે ઉમેર્યું કે 75 વર્ષ પહેલા વર્ષ 1951માં આજના દિવસે સોમનાથ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા એ સાધારણ અવસર ન હતો, પરંતુ તે ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદ્ઘોષ હતો. પ્રધાનમંત્રીએ આ પર્વને આવનારા 1000 વર્ષ માટે દેશની પ્રેરણાનો મહોત્સવ ગણાવતા કહ્યું કે સોમનાથ મંદિર આપણને યાદ અપાવે છે કે કોઈ દેશ ત્યારે જ અસ્તિત્વમાં રહી શકે જ્યારે તેનો વારસો જળવાઈ રહે. તેમણે કહ્યું કે સોમનાથ મંદિરના પુનઃનિર્માણની હજારો વર્ષોની આ આધ્યાત્મિક ચેતના માનવ માત્રને કલ્યાણની શીખ વિશ્વને આપી રહી છે.
1: યે સૃષ્ટિ જિનસે સૃજિત હોતી હૈ જિનમે લય હો જાતી હૈ યતો જાયતે પાલ્યતે યેન વિશ્વમ તમિષમ ભજે લીયતે યત્ર વિશ્વમ. આજ હમ ઉનકે ધામ કે પુનર્નિર્માણ કા ઉત્સવ મના રહે હૈ જો હલાહલ કો પીકર નીલકંઠ હો ગયે. આજ ઉની કી શરણ મે હા સોમનાથ અમૃત મહોત્સવ હો રહા હૈ. યે સબ ભગવાન સદાશિવ કી હી લીલા હૈ.
0: શ્રી મોદીએ વધુમાં કહ્યું કે તીર્થસ્થળોનો વિકાસ ભારતની આર્થિક પ્રગતિ સાથે જોડાયેલો છે. તેમણે સોમનાથ સહિતના સાંસ્કૃતિક વારસાની જાળવણી અને હજારો વર્ષોની પરંપરાને આગળ ધપાવવાની જવાબદારી નવી પેઢીને સોંપવા પર ભાર મૂક્યો. શ્રી મોદીએ સોમનાથ મંદિરની સેવામાં પોતાનું સર્વસ્વ અર્પણ કરનારા હમીરજી ગોહિલ, પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોલકર જેવી મહાન વિભૂતિઓનું પણ સ્મરણ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સોમનાથ અખંડ અને શાશ્વત છે અને દેશની સભ્યતા હિંમત અને અખંડ ભક્તિનું પ્રદર્શન કરે છે. શ્રી મોદીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સોમનાથ અમૃત પર્વની ઉજવણીમાં સહભાગી થતા કહ્યું. તેમણે સોમનાથ મંદિરમાં ભગવાન સોમનાથની મહાપૂજા, કુંભાભિષેક અને ધ્વજારોહણ કરી લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી. વૈભવશાળી યશોગાથા સાથે સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમે આકાશમાં રજૂ કરેલા દિલધડક કરતબોએ સૌને મંત્રમુગ્ધ કર્યા. ઉપરાંત મંદિર શિખર પર પુષ્પવર્ષા કરવામાં આવી. આ પ્રસંગે સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર 11 તીર્થસ્થળમાંથી લેવાયેલા પવિત્ર જળનો મંદિરને અભિષેક કરાયો. શંખ અને ડમરૂના નાદ તથા અમૃત કળશ સાથે પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરાયું. દરમિયાન શ્રી મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ પહેલા પ્રધાનમંત્રીએ 1 કિલોમીટરનો રોડ શો કરીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ શ્રી મોદીની સાથે સહભાગી થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમાજ અને સરકારને સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર આપ્યો. ગુજરાતના વડોદરામાં 150 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા સરદારધામ પરિસરનું લોકાર્પણ કર્યા બાદ સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે આજે શિક્ષણ ક્ષેત્રમાં પાયાની હકીકતોના આધારે કામ થઈ રહ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તેનું મોટું ઉદાહરણ છે. શ્રી મોદીએ કહ્યું કે નાના શહેરો સાથે જોડાયેલા મોટા મોટા સ્ટાર્ટઅપ્સ આજે આગળ આવી રહ્યા છે અને તેમાં મહિલાઓની ભાગીદારી સતત વધી રહી છે. પહેલા જે ક્ષેત્રને જોખમી ગણવામાં આવતા હતા તે હવે યુવાનોની પહેલથી પસંદ બની ગયા છે. સમારોહમાં પાટીદાર સમાજના અગ્રણીઓએ શ્રી મોદીને વિવિધ ભેટ આપી તેમનું સન્માન કર્યું. આ પહેલા શ્રી મોદીએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. તેમણે સ્વાગત ક્ષેત્ર, ભોજન ક્ષેત્ર અને ઈ પુસ્તકાલયનું નિરીક્ષણ કર્યું. ઉલ્લેખનીય છે કે સરદારધામમાં 2000 વિદ્યાર્થીઓ માટે છાત્રાલયની સુવિધાની સાથે કેન્દ્રીય ભોજનાલય, પુસ્તકાલય અને સભાખંડ જેવી સુવિધાઓ હશે. સરકારે જણાવ્યું છે કે કોઈપણ પેટ્રોલિયમ ઉત્પાદનની અછત નથી અને દેશમાં 60 દિવસનો ક્રૂડ ઓઇલ, 60 દિવસનો કુદરતી ગેસ અને

0: 45 દિવસનો એલપીજી ભંડાર છે. આ માહિતી નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં પશ્ચિમ એશિયા પરના મંત્રીઓના અનૌપચારિક જૂથની 5મી બેઠક દરમિયાન આપવામાં આવી. બેઠકમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની ઓછામાં ઓછી અસર થાય તે સુનિશ્ચિત કરવા માટે દેશની તૈયારીઓને વધુ મજબૂત બનાવવા પર ચર્ચા કરવામાં આવી. શ્રી સિંહે દેશના ઉર્જા મિશ્રણમાં પરિવર્તન લાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવવાની, નવીનીકરણીય આધારિત વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોને ઝડપથી વિસ્તૃત કરવાની અને વધુ વિશ્વસનીય અને વૈવિધ્યસભર ઉર્જા સ્ત્રોતોને ઓળખવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો. સરકારે જણાવ્યું છે કે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ઘરેલું એલપીજી પુરવઠો અવિરત છે. આજે નવી દિલ્હીમાં પશ્ચિમ એશિયામાં વર્તમાન વિકાસ અંગે આંતરમંત્રી સ્તરીય બ્રીફિંગને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે છેલ્લા 3 દિવસમાં 1,26,00,000 બુકિંગ થયા છે, જેમાંથી 14,00,000 ઘરેલું એલપીજી સિલિન્ડર પહોંચાડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે સરકાર ગ્રાહકોને ઇંધણ પુરવઠો સુનિશ્ચિત કરી રહી છે.
1: भारत सरकार ने कई इफेक्टिव स्टेप्स लिए हैं और ये सुनिश्चित करने की कोशिश की है कि आम उपभोक्ता को कम से कम असुविधा के साथ फ्यूल सप्लाई की आपूर्ति सुनिश्चित की जा सके. हमारी क्रूड इन्वेंटरी मेंटेन है, हमारी रिफाइनरीज ऑप्टिमम लेवल पर ऑपरेट कर रही है, किसी रिटेल आउटलेट पर कोई ड्राई आउट नहीं है, एलपीजी डिस्ट्रीब्यूटरशिप पर भी कोई ड्राई आउट रिपोर्टेड नहीं है, पेट्रोल और डीजल के पर्याप्त स्टॉक्स अवेलेबल है.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે ઔદ્યોગિક નેતાઓને વાઘ, સિંહ, ચિત્તા સહિતની 7 વૈશ્વિક મોટી બિલાડીના સંરક્ષણ પ્રયાસોને સક્રિયપણે સમર્થન આપવા વિનંતી કરી. નવી દિલ્હીમાં CII વાર્ષિક વ્યાપાર શિખર સંમેલનને સંબોધતા શ્રી યાદવે જણાવ્યું કે રહેઠાણ પુનઃસ્થાપન, ટેકનોલોજી આધારિત દેખરેખ અને મોટી બિલાડીઓના સમુદાય આધારિત સંરક્ષણ માટે કોર્પોરેટ ભંડોળ આવશ્યક છે. ભારતની આબોહવા સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા શ્રી યાદવે જણાવ્યું કે દેશ હવે નવીનીકરણીય ઉર્જા સ્થાપિત ક્ષમતામાં વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમે છે, જ્યારે સંચિત સૌર ક્ષમતામાં આ વર્ષે માર્ચ સુધીમાં 150 GW સુધી પહોંચી ગઈ છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 7 શક્તિશાળી અપીલો પર ધ્યાન આપવા વિનંતી કરી છે. રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતા શ્રી સિંહે નોંધ્યું કે 1998માં આ દિવસે પોખરણમાં 3 પરમાણુ પરીક્ષણો કરવામાં આવ્યા હતા. ડોક્ટર સિંહે નોંધ્યું કે છેલ્લા દાયકામાં ભારતનું સંરક્ષણ ઉત્પાદન 174 ગણું વધીને 1,54,000 કરોડ થયું છે.
2: वर्ष 2014 में हमारे पास 350 से 400 स्टार्टअप थे. आज हमारे पास 2,00,000 से अधिक स्टार्टअप हैं. ग्लोबल स्टार्टअप इकोसिस्टम में हम दुनिया में तीसरे स्थान पर हैं. सिर्फ एक दशक में हमारा रक्षा उत्पादन 174 गुना बढ़कर 1,54,000 करोड़ रुपए हो गया है और हमारा रक्षा निर्यात भी एक दशक में 34 गुना बढ़कर 23,622 करोड़ रुपए तक पहुँच गया है.
0: આઈપીએલ ક્રિકેટમાં હાલ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે મેચ ચાલી રહી છે. અક્ષર પટેલની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. હાલમાં મળતા છેલ્લા અહેવાલ અનુસાર પંજાબ કિંગ્સે 4 ઓવરમાં 0 વિકેટે 59 રન બનાવ્યા છે. પોઈન્ટ ટેબલમાં હાલ દિલ્હીની ટીમ 8મા ક્રમે અને પંજાબની ટીમ 4થા ક્રમે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનમાં તાજેતરમાં શાંતિ પ્રસ્તાવને સંપૂર્ણપણે અસ્વીકાર કર્યા બાદ લાંબા સમય સુધી પુરવઠા અવરોધોના ભય વચ્ચે આજે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો હતો. છેલ્લે અહેવાલો આવ્યા ત્યારે બ્રેન્ટ ક્રૂડ લગભગ 2.6% વધીને 103 અમેરિકી ડોલર અને 89 સેન્ટ પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું હતું. સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સોમનાથ મંદિર આપણને યાદ અપાવે છે કે વારસો જળવાઈ રહે ત્યારે જ કોઈ દેશ અસ્તિત્વમાં રહી શકે છે. પ્રધાનમંત્રીએ ગુજરાતના વડોદરામાં રાજ્યના 3જા સરદારધામનું લોકાર્પણ કર્યું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વધુ વિશ્વસનીય અને વૈવિધ્યસભર ઉર્જા સ્ત્રોતોને ઓળખવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં 2.6% ઉછાળો અને આઈપીએલ ક્રિકેટમાં આજે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગે ને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: બિગ્સ ટીમ દ્વારા સોમનાથના નભમાં દિલધડક એર શોનું આયોજન કરવામાં આવ્યું અને ઐતિહાસિક સોમનાથ મંદિરના પુનઃનિર્માણની યશોગાથાને અંકિત કરતું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ પ્રસંગે વિશાળ જનસભાને સંબોધિત કરી.
1: દેવીઓ ઔર સજ્જનો, આજ પ્રભાસ પાટણ કા પવિત્ર ક્ષેત્ર એક અદભુત પ્રભા સે ભરા હુઆ હૈ. મહાદેવ કા યે સાક્ષાત્કાર, યે સૌંદર્ય, ધરતી ઔર આસમાન સે હુઈ પુષ્પ વર્ષા, ભગવા ધ્વજો કી યે આભા, કલા, સંગીત ઔર નૃત્ય કી અદભુત પ્રસ્તુતિયાં, વેદ મંત્રો કા ઉચ્ચાર, ગર્ભગૃહ મેં હો રહા શિવ પંચાક્ષરી કા અખંડ પાઠ, ઔર ઇસ સબ કે સાથ સાથ સાગર કી લહેરો કા જયઘોષ, એસા લગ રહા હૈ જૈસે યે સૃષ્ટિ એક સાથ બોલ રહી હૈ જય સોમનાથ, જય જય સોમનાથ. સાથીઓ, સમય ખુદ જિનકી ઈચ્છા સે પ્રકટ હોતા હૈ, જો સ્વયં કાલાતીત હૈ, જો સ્વયં કાલ સ્વરૂપ હૈ, આજ ઉન દેવાદિ દેવ મહાદેવ કી વિગ્રહ પ્રતિષ્ઠા કે હમ 75 વર્ષ મના રહે હૈ. ये सृष्टि जिनसे सृजित होती है, जिनमें लय हो जाती है, यतो जायते पाल्यते येन विश्वम, तमिषम भजे लीयते यत्र विश्वम. आज हम उनके धाम के पुनर्निर्माण का उत्सव मना रहे हैं. જો હલાહલ કો પીકર નીલકંઠ હો ગયે, આજ ઉની કી શરણ મેં હા સોમનાથ અમૃત મહોત્સવ હો રહા હૈ. યે સબ ભગવાન સદાશિવ કી હી લીલા હૈ. સાથીઓ, દાદા સોમનાથ કે અનન્ય ભક્ત કે રૂપ મેં કિતની બાર યહાં આયા હું, કિતની હી બાર ઉનકે સામને નતમસ્તક હુઆ, લેકિન આજ જબ મેં યહાં આ રહા થા તો સમય કી યે યાત્રા એક સુખદ અનુભૂતિ દે રહી થી. અભી કુછ હી મહિને પહેલે મેં યહાં આયા થા, તબ હમ સોમનાથ સ્વાભિમાન પર્વ મના રહે થે. પ્રથમ વિધ્વંસ કે 1000 વર્ષ બાદ ભી સોમનાથ કે અવિનાશી હોને કા ગર્વ, ઔર આજ ઇસ આધુનિક સ્વરૂપ કી પ્રાણ પ્રતિષ્ઠા કે 75 વર્ષ, હમ કેવલ દો આયોજનો કા હિસ્સા ભર નહીં, સિર્ફ હિસ્સા ભર નહીં બને, હમેં હજાર વર્ષો કી અમૃત યાત્રા કો અનુભવ કરને કા શિવજી ને મોકા દિયા હૈ. 75 સાલ પહેલે આજ કે હી દિન સોમનાથ મંદિર કી પુનઃસ્થાપના યે કોઈ સાધારણ અવસર નહીં થા. અગર 1947 મેં ભારત આઝાદ હુઆ થા તો 1951 મેં સોમનાથ કી પ્રાણ પ્રતિષ્ઠાને ભારત કી સ્વતંત્ર ચેતના કા ઉદ્ઘોષ કિયા થા. આઝાદી કે સમય સરદાર સાહબ ને 500 સે જ્યાદા રિયાસતો કો જોડકર એક ભારત કા આધુનિક સ્વરૂપ ગણા થા. तो साथ ही

0: આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ પોતાના ભાવો કંઈ આ રીતે વ્યક્ત કર્યા.
1: ભગવાન સોમનાથનું મંદિર સદીઓથી દેશની આસ્થા, સંસ્કૃતિ, અડગ સંકલ્પ અને પુનર્જાગરણનું જીવંત પ્રતીક છે. આપણી આસ્થાના અજય અને અતૂટ પ્રતીક આ મંદિરને ધ્વંસ કરવાના અનેક પ્રયાસો થયા અને દરેક વિનાશ પછી સોમનાથ ભગવાનનું મંદિર ફરી વધુ તેજસ્વતા સાથે ઊભું થયું છે. આજે આ દિવ્ય મંદિર વિધ્વંસમાંથી પુનર્નિર્માણના સરદાર સાહેબના અડગ નિર્ધાર, દ્રઢ સંકલ્પ અને રાષ્ટ્રના આત્મસન્માનનું પ્રતીક છે. તેમનો આ સંકલ્પ 1951ની 11મીએ પૂર્ણ થયો તે ગૌરવશાળી વિરાસતને આજે 75 વર્ષ થયા છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2001માં મુખ્યમંત્રી તરીકેનું સેવાદાયિત્વ સંભાળ્યું. એ જ વર્ષે તેમણે સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો સુવર્ણ જયંતિ ઉત્સવ ઉજવીને આપણને તક આપી હતી અને આજે સરદાર સાહેબનો દ્રઢ સંકલ્પ સાકાર થયાનો આ અમૃત ઉત્સવ આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની પ્રેરણાથી દેશની આઝાદીના અમૃત કાળમાં જ આવ્યો છે તે સોનામાં સુગંધ સમો પ્રસંગ છે.
0: આપ સાંભળી રહ્યા હતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પ્રભાસ પાટણ સોમનાથ ખાતે યોજાયેલ શ્રી સોમનાથ અમૃત મહોત્સવ 2026નો રેડિયો અહેવાલ. સંકલન અને નિર્માણ સુધીર દત્તા અને અટલ શર્મા, નિર્માણ સહાય ડિમ્પલ મોદી. કાર્યક્રમની પ્રસ્તુતિ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવી.
2: આજ કે ફનકાર.